મિત્રો, કહેવાય છે કે પ્રાર્થના એટલે અંતરનો અવાજ, કહેવાય છે કે ભક્તિ એટલે આત્મનો અવાજ, અને કહેવાય છે કે ભક્તિ એટલે ઈશ્વર સાથેનો સીધો સંવાદ. તો આવો આજના સીધા સંવાદની એટલે કે ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાની શરૂઆત કરીએ બ્રહ્માનંદની રચના સાથે. બ્રહ્માનંદની રચના આજની પ્રસ્તુતિમાં સુરેશ વાડકરનો સ્વર.

પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ માણી રહ્યા છો. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. કાર્યક્રમમાં આગળ વધીએ. ભોજા ભગતની રચના હવે આપ સાંભળશો, જનાર્દન રાવલનો સ્વર.

આ હતી ભોજા ભગતની રચના, સ્વર હતો જનાર્દન રાવલનો. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાની અંતિમ પ્રસ્તુતિ આપના સુધી મોકલી રહ્યા છે અનાર કઠિયારાના સ્વરમાં એક સુંદર મજાનું સુમધુર ભક્તિભર્યું જૈન સ્તવન.

પ્રભુજી અજવાળું દેખાડો, પ્રભુજી અંતરદ્વાર ઉઘાડો. આજ અરજી સાથે, આજ વિનંતી સાથે આજનો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો.

0: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. થોડી ક્ષણોમાં આપ સાંભળશો વડોદરા કેન્દ્રનું પ્રસારણ ચિંતન શ્રેણી અમૃત ધારા.
1: રજૂ કરીએ છીએ કાર્યક્રમ અમૃત ધારા. આજનો વિષય સંવાદિતા. વાર્તાકાર અશ્વિન કાપડિયા.
2: પરમાત્માની સર્જેલી સૃષ્ટિ અને આ સમગ્ર અસ્તિત્વ એક અખિલાઈની આકૃતિ છે. એક જ સત્તત્વનો એ નિજાનંદી આવિષ્કાર છે. સૃષ્ટિના સર્જન બનવા પાછળનો પરમ તત્વનો એકમાત્ર ઉદ્દેશ એ પરમાનંદની પ્રક્રિયા પ્રગટાવવાનો જ છે. આ આનંદ એ જ સર્જનમાંથી નીપજતું અંતિમ તત્વ અને પરિણામ છે. સમગ્ર અસ્તિત્વની જીવસૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તથા દ્રશ્યમાન અને અદ્રશ્યમાન સૃષ્ટિ સર્વેમાં જે એક તત્વ સ્થિર અને સ્થિત છે તે તો માત્ર ચૈતન્ય તત્વ છે. અને એ સર્વ પરિમાણોમાં, આકૃતિઓમાં સર્વકક્ષાએ એક જ સમાન ગુણધર્મો અને સ્વભાવ ધારણ કરતું અને વ્યક્ત કરતું તત્વ છે. આ આદિ અને અનંત તત્વ તે જ પરબ્રહ્મ તત્વ પરમાત્મા છે. ધી અનનોન વિઝડમ નામના ગ્રંથમાં જગતનો લબ્ધ પ્રતિષ્ઠિત ભૌતિક વૈજ્ઞાનિક ફ્રિડ્જ ઓફ કાપરા આ જ તાઓની વિશદ મીમાંસા રજૂ કરે છે. સમગ્ર અસ્તિત્વ એ જ આ જ તાઓ અથવા પરમ તત્વનો આવિષ્કાર છે. આવા એક શાશ્વત અને સ્વકેન્દ્રિત ચૈતન્ય તત્વને સર્વાંગી રીતે પામવા અને તેના ગુણધર્મોને આત્મસાત કરવા સમગ્ર ભૌતિક વિજ્ઞાન આજે પણ ગતિ કરી રહ્યું છે. આ પરમ તત્વનું પ્રતિનિધિત્વ કરતું તત્વ એ જ આપણો આત્મા છે અને એનો સ્વભાવ, ગતિ, શક્તિ, દિશા અને હેતુ એ પરમ તત્વના જ છે. પ્રતિબિંબ હોવા છતાં આ એક કક્ષા છે જ્યાં બિંબ અને પ્રતિબિંબનું સર્વાંગી ઐક્ય નિર્માણ થયેલું છે. બિંબ અને પ્રતિબિંબની ભેદરેખા જ્યાં સમાપ્ત થાય છે એવી આ એકમાત્ર વૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. આ ભેદરેખાને ભૂંસવાની પ્રક્રિયાનું નામ આત્મીયતા છે. અને એ જ્યારે સર્વાંગી રીતે સમાપ્ત થઈ જાય ત્યારે જે અવસ્થા સાહજિક રીતે ઉત્ક્રાંતિ પામે છે તે અવસ્થા સંવાદિતા છે. સંવાદિતા એ માત્ર સહકાર, સહયોગ, સમન્વય, સંલગ્નતા, મનોમય સમાનતા અથવા આદર્શગામી સમતા પણ માત્ર નથી. આત્મસાપેક્ષ આ સંવાદિતાના નિર્માણના આ સર્વે પાયાના તત્વો પણ પ્રારંભ બિંદુઓ જ છે. અખિલાઈ ધરાવતા સર્જનનું પાયાનું તત્વ જો ચૈતન્ય જ હોય તો એ જ ચૈતન્ય તત્વ એના વ્યક્તિગત પરિમાણમાં પણ એની પોતાની અખિલાઈની જ ગતિવિધિઓને અભિવ્યક્ત કરે છે. ચૈતન્ય તત્વનો આ જ એકમાત્ર સ્વધર્મ છે. સંઘર્ષ, હરીફાઈ, વિરોધ, હિંસા, પ્રત્યાઘાત એ સર્વે તમસના તત્વો છે અને જડતાના લક્ષણો છે. આપણું મનોમય ચેતનાનું સ્તર અથવા જેને આપણે આપણી મનોભૂમિ તરીકે અનુભવીએ છીએ એ અવસ્થામાં ચૈતન્ય અને તમસ બંને પ્રવાહોનું સહઅસ્તિત્વ સક્રિયપણે ગતિ કરે છે. આ જ જીવનનું કુરુક્ષેત્ર છે. તમસના ગુણધર્મો ઉપર જીવનની ગતિ જ્યારે ચૈતન્ય તત્વના પ્રાધાન્યનો સ્વીકાર કરી પોતાનું દિશામાન બદલે ત્યારે જ આપણને વ્યક્તિગત જીવનમાં ચૈતસિક ઉત્ક્રાંતિનો સજ્ઞાત અનુભવ થાય છે. આવી સજ્ઞાત ઉત્ક્રાંતિનું નિર્માણ અને અનુશીલન એ જ સાધના છે. સંવાદિતા એ ચૈતન્ય તત્વની જીવનના તમસ સહિતના સર્વે તત્વો ઉપર સ્વામીપણાની પ્રસ્થાપનાની સ્થિતિ છે. સ્વના નિજી આત્મતત્વની આવી જાગૃત અવસ્થા જ્યારે આપણા વ્યવહારના જીવનનો કર્મયોગ બની જાય ત્યારે જ આપણા વૃક્ષ અને જળ જીવનને એની યાંત્રિકતા અને સ્થૂલતામાંથી મુક્તિ મળે છે અને જીવનનું આત્મતત્વની દિવ્યતામાં રૂપાંતર થવાની ગતિ નિર્માણ પામે છે. સંવાદિતા સભર આત્મજાગૃતિની આ સક્રિય અવસ્થા છે જેને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટ કહી છે. શ્રી રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, નરસિંહ મહેતા, મીરાબાઈ, કબીર, તુલસીદાસ, શ્રીમદ રાજચંદ્ર તથા શ્રી અરવિંદ અને પૂજ્ય માતાજીએ જીવન પર્યંત આ જ અનુભૂતિને પાયાના સત્વ તરીકે ધારણ કરી ચૈતન્યની ઉત્કૃષ્ટ ઊંચાઈની દિશામાં ઉર્ધ્વગમન કર્યું છે. જીવનનું આવું આધ્યાત્મિકરણ મર્યાદિત માત્રામાં પણ જીવનમાં સાકાર થાય તો જ જીવન જીવવા જેવું લાગે અને પરિણામે સમાજમાં, રાષ્ટ્રમાં અને સમગ્ર માનવજાતની પરિપાટીએ આવી સર્વાંગી સંવાદિતા જ બધા જ પ્રશ્નોનો એકમાત્ર ભાગવત ઉકેલ છે.
1: સંવાદિતા. હમણાં જ આપે અશ્વિન કાપડિયા પાસેથી આ અમૃતધારા સાંભળી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ ગાયક કલાકાર લતા મંગેશકરના કંઠે ગવાયેલ સુંદર મજાના ગીતથી. ફિલ્મ છે ભાભી કી ચૂડિયા.

0: નિશા સ્કીમના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: આરાધના ફિલ્મનું ગીત સાંભળીએ, ગાયક કલાકાર મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળશો 9-2-11 ફિલ્મનું ગીત. સ્વર આપ્યો છે કિશોર કુમાર અને આશા ભોસલેએ.

મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે અમદાવાદ કેન્દ્ર પરથી સંસ્કૃત સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

0: किंग्स दलेन लखनऊ सुपर जायंट्स दलं सप्तभिः क्रीडकैः पराजितम्। क्रीडान्ते अय्यरः स्पर्धापुरुषः घोषितः। अद्यतने द्वन्द्वद्वये प्रथमं मुम्बय्याम् अपराह्णे सार्धत्रिवादने मुम्बई इण्डियन्स् दलं राजस्थान रॉयल्स् दलेन स्पर्धिष्यते, ततः सायं कोलकातायां कोलकाता नाइट राइडर्स् दिल्ली कैपिटल्स् दलयोः द्वन्द्वं भविष्यति। इति वार्ताः।
1: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 324મો મણગો। ગાયક કલાકાર શ્રીકાંત પારગાંવકર અને સુરેશ વાટકરના સ્વરમાં, સંગીત નિયોજક છે સતીશ ભાટિયા।

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 324મો મણકો, અને હવે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: અમદાવાદ, વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વધારી ટકાઉપણું સુધારવા, બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ નિવરણી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ, નાના પોંઢા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે, જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતમાંથી વેરાવળ, સુત્રાપાડા, તલાલા, ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે. તો નવસારી જિલ્લામાં ચીખલી, ગીરકામ, ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો. સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટ, શેલ કંપનીઓ અને મલ્ટીસ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી.
2: ऑपरेशन म्यूल हंट 2.0 के तहत अहमदाबाद, सूरत, बड़ौदा, भरूच और राजकोट इलाकों में से 13 लोगों को गिरफ्त में लिया है. इन 13 लोगों ने पूरे भारत में 982 साइबर क्राइम इनके खिलाफ रजिस्टर्ड है, जो 1930 प्लेटफॉर्म पे है. 200 से ज्यादा FIR भी दाखिल हो चुकी है. इन लोगों ने कुल मिला के 631 करोड़ से ज्यादा की रकम के साइबर धोखाधड़ी में एक्टिव पार्टिसिपेशन किया था.
1: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 23 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
3: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. વીકમાં અમે લગભગ 40ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસીને આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા. આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી 23 એવા લોકો જે ગ્રુપ એડમિનને અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમે ચેક કરી રહ્યા છે. આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે. જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
4: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
1: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3875 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર ST પટેલે આ અંગે વધુ જાણકારી આપી.
5: આપણે ટેકાના ભાવે આ ચાલુ ઘઉંની ખરીદી ચાલુ છે. અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે. અંદાજે ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે. એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનોનો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે અને ટૂંક સમયમાં નવા બારદાન આવી જશે.
1: અમરેલીમાં લાઠી તાલુકાના કેરાડા ગામ નજીક ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી.
6: और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख के चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और ओवरऑल तो गुजरात के स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्रनगर.
1: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય AI અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10ના કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો SE.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. મિત્રો, એક નજર આજે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. સાત વાગીને 25 મિનિટે આપ સાંભળશો સુગમ સંગીતનો કાર્યક્રમ. 7:45 અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર આપ સાંભળશો. બરાબર 8 સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. ને 8:15 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું પોપ સંગીતનો કાર્યક્રમ. 8:30 આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. બરાબર 10 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, અને ત્યારબાદ 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીત આપ સાંભળશો. થી આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. 12:30 મહિલા જગત કાર્યક્રમ રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી. બપોરના 1 હિન્દી તેમજ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. ને 10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી સુગમ સંગીતનો કાર્યક્રમ. 1:20 પ્રાદેશિક સમાચાર તેમજ 1:30 જય જવાન ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો. 2:15 દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર આપ સાંભળશો. થી વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. સાંજના 5 હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલ કરીશું. 5:05 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ત્યારબાદ નાટક 5:30 તેમજ બરાબર 6 હિન્દી ગઝલનો કાર્યક્રમ આપ સાંભળશો. 6:30 અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. ને 10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. 7:20 આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો. 7:50 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું ગુજરાતી સમાચાર. રાત્રિના બરાબર 8 આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત. 8:30 વિવિધ ભારતીનું પ્રસારણ રહેશે. 8:45 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સમાચાર સંધ્યા તેમજ અંગ્રેજી સમાચાર.

તે આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ. રાત્રિના બરાબર 11 વાગ્યે હિન્દી તેમજ અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. તો મિત્રો, આ હતી હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે.

મિત્રો, હવે પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળશો રવિન્દ્ર પારેખની રચના, વવંશ ગાયક વૃંદના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે આપ સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવી. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: ક્વાડ વિદેશ મંત્રીઓ કી બેઠક મંગલવાર કો હોગી. બેઠક મેં વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, ઓસ્ટ્રેલિયા કી વિદેશ મંત્રી પેની વોંગ, જાપાન કી વિદેશ મંત્રી તોશીમિત્સુ મોતેગી ઓર અમેરિકા કી વિદેશ મંત્રી માર્કો રૂબિયો હિસ્સા લેંગે. સ્વતંત્ર ઓર મુક્ત હિંદ પ્રશાંત ક્ષેત્ર કે લિયે ક્વાડ કી પરિકલ્પના કે અનુરૂપ પ્રાથમિકતા વાલે ક્ષેત્રો મેં ક્વાડ સહયોગ કો આગે બઢાને પર વિચાર વિમર્શ કિયા જાયેગા. બેઠક મેં ક્વાડ કી વર્તમાન પહેલો કી પ્રગતિ કી સમીક્ષા કી જાયેગી ઓર હિંદ પ્રશાંત ક્ષેત્ર મેં હાલ કે ઘટનાક્રમો તથા આપસી ચિંતા के अन्य अंतर्राष्ट्रीय मुद्दों पर चर्चा होगी. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી ભારતીય વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની 3 દિવસની મુલાકાતે રવાના થશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી ગોયલ વેપાર, રોકાણ અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલ વાટાઘાટોને આગળ વધારવા માટે ઓટાવા અને ટોરન્ટોમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. આ કરાર માટેની શરતો અને નિયમો આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ તબક્કો માર્ચમાં વર્ચ્યુઅલ યોજાયો હતો અને બીજો તબક્કો 8 મેના રોજ પૂર્ણ થયો હતો. શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક સોકી સાથે મુલાકાત કરી હતી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે. આ વિદ્યાર્થીઓ આસામ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે 1 અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21 જૂન સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: विकसित भारत जीराम जी एक्ट ने 20 साल पुराने महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गारंटी अधिनियम 2005 की जगह ली है। नए कानून के तहत अब एक वित्तीय वर्ष में रोजगार की गारंटी 100 दिनों से बढ़ाकर 125 दिन कर दी गई है। मंत्रालय के अनुसार इस कानून के मसौदा नियम धारा 33 और अन्य संबंधित प्रावधानों के तहत तैयार किए गए हैं। मंत्रालय ने बताया कि मसौदा नियमों को जनता से सुझाव और राय लेने के लिए सार्वजनिक किया गया है। वीबी जीराम जी एक्ट 2025 को इस महीने की 11 तारीख को अधिसूचित किया गया था और यह इस साल 1 जुलाई से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
0: आ समाचार आप आकाशवाणी पर थी सांभळी रह्या छो। आ समाचार नू जीवंत प्रसारण आप अमारी यूट्यूब चैनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/GU अने अमारा एक्स हैंडल AIR News_ABAD ने फॉलो करशो। TCS સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાસિક અદાલતે 1500 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દાખલ કરી છે। તપાસ ટીમના વડા સંદીપ મિટકાએ જણાવ્યું હતું કે ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તૌસીર અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। તેમણે ઉમેર્યું કે આગામી થોડા દિવસોમાં કેસમાં 7-8 અન્ય આરોપીઓ સામે વધારાની ચાર્જશીટ દાખલ થવાની શક્યતા છે। મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં 7 મહિલાઓ સહિત કુલ 24 નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોનીપાલાવા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વિદેશી નાગરિકો આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા। અટકાયત કરાયેલા લોકોમાં 13 પુરુષો, 7 મહિલાઓ, 3 સગીર છોકરાઓ અને 1 સગીર છોકરીનો સમાવેશ થાય છે। અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી છે। આ નીતિ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજદારોએ તેમના વતનથી અરજી કરવી પડશે। ડેમોક્રેટિક સાંસદોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના નિર્ણય સામે શક્ય તેટલા પગલાં લેશે અને તેને રદ કરવાની માંગ કરશે। આ નીતિમાંથી કોને મુક્તિ આપવામાં આવશે એ હજુ સ્પષ્ટ કરાયું નથી। એજન્સીએ સંકેત આપ્યો છે કે આ નિયમ આશ્રય શોધનારાઓને લાગુ પડી શકશે નહીં। હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મુક્તિ H-1B વિઝા પર કામ કરતા વિદેશી કામદારોને પણ લાગુ પડશે કે નહીં। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને આ ક્ષેત્રના અન્ય સહયોગો સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સમુદ્રધુની ખોલવા સહિત ઇરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી રહી છે। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
3: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી। રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ। ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા। અમેરિકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લિયે બાતચીત જારી હૈ। સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા।
0: અને આઈપીએલ ક્રિકેટમાં કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ 101 રનની મદદથી પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું। આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે। પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા।
4: આજના મોટાભાગના અખબારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। ગુજરાત સમાચારની હેડલાઇન છે, બિલ્લી પગે આવતી મોંઘવારી, પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો। સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થયા, 10 દિવસમાં 3જો ભાવ વધારો। ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોંઘવારીનો ડોઝ, પેટ્રોલ ડીઝલ CNGમાં ભાવ વધારો।
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા। TCS સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં SIT એ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી। અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર અત્યારે સવારના 8:15 થઈ રહી છે. મિત્રો, પ્રસ્તુત છે પોપ સંગીતનો કાર્યક્રમ. પ્રથમ સાંભળશો ગાયક કલાકાર ટીના ગાઈને.

0: आकाशवाणी एट 90 साल की आवाज दिल से दिल तक नॉन स्टॉप धमाल पुरानी यादें नया जोश है देश का रेडियो अब भी बॉस है आकाशवाणी के गौरवमयी 90 साल
1: મિત્રો, આ સાથે જ પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમો.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
0: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.

0: અરે કાપી નાખ્યો.
1: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
1: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
0: તો પૈસા ગુમાવશો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: શું વાત છે, ઘણા દિવસો પછી.
4: હા યાર.
3: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપણા 60 રૂપિયા.
4: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
3: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
4: અને બીજો?
3: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
4: આલે યાર, યુપીઆઈ તો બચાવી લીધો.
3: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
5: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
1: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
6: હવે સાંભળશો દીવાના ફિલ્મનું ગીત. સ્વર આપ્યો છે કુમાર સાનુએ, સંગીતકાર છે નદીમ શ્રવણ અને ગીતકાર છે સમીર.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો. આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત. પહેલા બુટ્ટી સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
3: પણ બુટ્ટીનું શું?
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: મિત્રો, ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારને સાંભળીએ અવતાર ફિલ્મમાં. સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આવારગી ફિલ્મનું ગીત. ગાયક કલાકાર હતા આશા ભોસલે. અને હવે કાર્યક્રમના અંતમાં સાંભળશો ગાયક કલાકાર નીતિન મુકેશને. ફિલ્મ છે દરિયા દિલ.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ જાગ્યા ત્યારથી સવાર ચિત્રપટના ગીતથી. ગાયક કલાકાર છે નરેશ કનોડિયા.
1: દુનિયા ભરના ચોરટાઓ સુણજો મારી વાત, અરે અઢારે આલમ ના આ જગમાં, અરે નોખી આપણી જાત આ દુનિયામાં.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સબકે લિયે સામાજિક સુરક્ષા, અટલ પેન્શન યોજના, મોદી જી કા સંકલ્પ.
4: યોજના ઉન નવજવાનો કે લિયે હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
3: અબ તક ઇસ યોજના સે 8 કરોડ 85 લાખ સે અધિક લાભાર્થી જુડ ચુકે હૈ. અગર આપ ભી 18 સે 40 સાલ કી ઉમ્ર કે હૈ તો માસિક અટલ પેન્શન સહિત 3 ગેરંટીડ ફાયદો કે લિયે અપની બેંક શાખા સે સંપર્ક કરે.
5: હવે સાંભળશો પ્રફુલ્લ દવે અને ઉષા મંગેશકરને. ચિત્રપટ છે મેરું મુલાંદે.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી?
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ કે વિદ્યાર્થીઓ કે લિયે સુનહેરા અવસર.
8: દમણ સ્થિત સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં વર્ષ 2026-27 કે લિયે ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં પ્રવેશ શુરુ.
7: ડિગ્રી ઇન્જિનિયરિંગ મેં બીઈ, બીટેક, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ મેં પ્રવેશ લે સકતે હૈ.
8: પ્રવેશ કી અંતિમ દિનાંક 13 જૂન 2026. ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
7: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ દાનહ ઓર દમણ દીવ દ્વારા જારી.
9: શેતલને કાંઠે ચિત્રપટનું ગીત સાંભળશો, ગાયક કલાકાર આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં. ગીત અને સંગીત છે અવિનાશ વ્યાસના.

0: स्वस्थ भारत का सपना अब होगा साकार, हर परिवार को मिलेगा इलाज का अधिकार।
1: आयुष्मान भारत योजना, सबका साथ सबका विकास, हर घर में खुशहाली आए, स्वास्थ्य बने विश्वास।
0: अब चिंता छोड़िए इलाज की, सरकार है आपके साथ। मुफ्त इलाज की सुविधा पाएं, बस कराएं पंजीकरण आज।
1: हर परिवार को स्वास्थ्य का अधिकार, आयुष्मान भारत, सबका आधार।
0: जल्दी करें, अंतिम तिथि 31 मई 2026। अधिक जानकारी के लिए डायल करें 104।
1: आयुष्मान भारत, स्वस्थ जीवन, सुरक्षित भविष्य।
2: पुलिस?
3: मिस सीमा?
2: जी?
3: हमने आज पुलिस स्टेशन है आवो। ઉભારો નહીં તો ઘરે આવી જઈશું હા
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો
2: ડિજિટલ અરેસ્ટ
3: 1 લાખ આપો બચી જશો
2: આટલા પૈસા
3: અચ્છા ઠીક છે એક લિંક મોકલી છે હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો નહીં તો દીકરો જેલમાં જશે હો
4: જેલમાં તો તું જઈશ તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે
3: અરે
4: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું આ બધું ફ્રોડ છે એટલે પેનિક ના કરો પોલીસ બેંક આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો
5: હેલો મમ્મા
2: હાય
5: આરબીઆઈ કહે છે
4: જાણકાર બનો સતર્ક રહો
6: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું અને આપ સાંભળી રહ્યા છો ચિત્રપટ સંગીત

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક બફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: બેન જો,
2: હેપી બર્થડે ટુ યુ.
1: દેખાડો, વાહ, મારો ફેવરેટ કલર.
2: હંમેશા શોપિંગ.
1: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
3: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
4: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે.
5: આઈ નો ના.
4: આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
6: હવે સાંભળશો પ્રફુલ દવે, ઉષા મંગેશકર અને સાથીદારોને ચોરીના ફેરા ચાર ચિત્રપટમાં. સંગીતકાર છે ગૌરાંગ વ્યાસ અને ગીતકાર છે કેશવ રાઠોડ.

0: તને કોલેજનો ટાઈમ યાદ છે?
1: અરે કોલેજની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
1: હા હા.
3: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળશો જોગ સંજોગ ચિત્રપટનું ગીત. સ્વર આપ્યો છે આશા ભોસલે, નરેશ કનોડિયા અને સાથીદારોએ.

મિત્રો, આ ગીત સાથે જ શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપ સાંભળશો વિવિધ ભારતીનું પ્રસારણ.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ.
1: નારી સંતોની શબદ સાધનામાં, નારી સંતોની શબદ યાત્રામાં આપણે ધીરે ધીરે આગળ વધતા રહ્યા છે અને ત્યારે પ્રેમલક્ષણા ભક્તિ પરંપરામાં શ્રી કૃષ્ણ ભક્ત એવા સંત કવયત્રી મીરાબાઈની વાણી આપણે સાંભળવાના છીએ. ઈસવીસન 1498માં મેડતા રાજસ્થાનના રાજકુંવરી તરીકે કુડકી ગામે જેનો જન્મ થયો, બાળપણથી જ ભગવાન કૃષ્ણને પોતાના પતિ માનેલા, મેવાડના રાજા ભોજરાજ સાથે એના વિવાહ થયા, ઈસવીસન 1521માં વૈધવ્ય પ્રાપ્ત થયું અને પછી સાધુ સંતોની સેવામાં જેમણે જીવન વિતાવ્યું. વૃંદાવન અને દ્વારકામાં નિવાસ કર્યો. ગુજરાતી, રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોનું સર્જન એમના દ્વારા થયું છે અને એમ કહેવાય છે કે જન્મો જન્મની પ્રીત લઈને અવતરેલા એવા મીરાબાઈ ઈસવીસન 1547માં દ્વારકાના જગત મંદિરમાં સમાઈ ગયા. માનવ જીવનનું મૂલ્ય પારખી

અને આયખું સુધારી લેવાની ચેતવણી આપતા સંત કવિઓ આત્મતત્વની ઓળખાણ કરાવવા માટેનું સૂચન કરતા હોય. મીરાબાઈ કહે છે, આત્મ

જ્યાં સુધી પોતાના આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી લખ 84ના ફેરામાંથી છૂટી શકાતું નથી. કોયલ અને કાગડાનો રંગ એક જ છે, પણ એની બોલીમાં તફાવત છે. હંસ અને બગલા તો સફેદ જ દેખાય, પણ એનો ખોરાક જુદો છે. એ રીતે સતી નારી અને ગણિકા વચ્ચે એક સમાન લાગતી હોય, પણ એનું શીલ, એનું ચારિત્ર જુદું હોય. સંતોની કૃપાથી જ એનો ભેદ સમજાય

કોઈએ ભાળેલ રે બાયું, દેખેલ રે બેની, ગોકુળ ગામડાનો ગારુડી. કૃષ્ણ મિલનને માટે આકુલ વ્યાકુલ થયેલી ગોપી પોતાના પ્રાણ પ્રિયની રાહ જોતા મનોમન જે ભાવ અનુભવે છે એને આપણા સંત કવયત્રી મીરાબાઈએ વાચા આપી છે. રાત દિવસ મનમોહન વિસરાતા ન હોય, સંસાર વ્યવહારના કામ સૂઝતા ન હોય, કુટુંબીજનો તો ગાંડી ઘેલી કહી અને મશ્કરી કરતા હોય, વૈદ હકીમના ઔષધ મૂળિયાં, તાંત્રિકોના જંતર મંતર અને દેવી દેવતાઓના દોરા ધાગા, ભૂવા ભારાડીના દાણા જોવડાવાય નકામા થતા હોય એવી સ્થિતિમાં જ્યારે એક વૃંદાવનની ગોપી ભગવાન શ્રી કૃષ્ણની રાહ જોતી હોય અને એમ કહેતી હોય, કાનુડાને કોઈએ ભાળેલ રે બેની, દેખેલ રે બેની, ગોકુળ ગામડાનો ગારુડી. મીરાબાઈ પોતાની સખીઓને પૂછે છે કે હે સખીઓ, હે ગોપીઓ, કોઈએ ગોકુળ ગામના ગારુડીને જોયો છે? ગોકુળ ગામના મદારીને જોયો છે? એને કોઈ જો બતાવે ને તો મારી અપાર સંપત્તિ હું આપી દઉં, મારા ગળાનો નવલખ હાર પણ આપી દઉં. જેણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને તોળી લીધો તો ગોકુળની ગાયોને ઉગારીતી એ જાદુગરના વિરહરૂપી કાળી નાગ મને કરડી ગયો.

છે, એના ઝેરની મને મીઠી મીઠી લહેરું આવે છે. હું તો એના સ્મરણ અને ભજનથી એ ગોવિંદાના ગુણ ગાતા ગાતા ન્યાલ થઈ ગઈ છું. મીરાબાઈની આ વાણી છે, કાનુડાને કોઈએ વહાળેલ રે બેની, દેખેલ રે બાયું ગોકુળ ગામડાનો ગાયું.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: ખરેખર આપણા મહાન નારી સંતોની અદ્ભુત વાણીને સાંભળતા સાંભળતા આપણું મન અને હૃદય તૃપ્ત થતું જ નથી. આ શ્રેણીમાં આપણે હજુ ઘણા નારી સંતોના અમૂલ્ય જ્ઞાનનો લાભ લેવાના જ છીએ. આશા છે કે આપને આજનો મણકો ચોક્કસ પસંદ પડ્યો હશે. હવે આજનો વિચાર વિમર્શ. આજે વાતો કરીશું વિવિધ પ્રકારની બચતો વિશે. આમ તો બચત શબ્દનો શાબ્દિક અર્થ જોઈએ તો વ્યક્તિની આવકમાંથી તેના વપરાશ પાછળના ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી રકમ. આવક વધારે હોય ત્યારે વ્યક્તિ વધુ બચત કરી શકે, પરંતુ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ પણ યોગ્ય આયોજન દ્વારા બચત ચોક્કસ કરી શકે. બચતના અનેક પ્રકારો છે. સૌ પ્રથમ તો બચત શબ્દ સાંભળીએ એટલે નાણાકીય બચતનો ખ્યાલ આપણા મનમાં આવે, અને એ સૌથી વધારે જરૂરી પણ છે, કારણ કે તે આપણા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બાબત છે. સમાન આવક ધરાવનારા બે વ્યક્તિઓની બચત વૃત્તિ પણ અલગ અલગ હોઈ શકે, કારણ કે તે તેના સ્વભાવ, જરૂરિયાતો, જીવનશૈલી, કુટુંબના સભ્યોની સંખ્યા વગેરે પર આધારિત છે. પરંતુ વ્યક્તિએ તેની આવકનો અમુક ટકા હિસ્સો બચત કરવો જ જોઈએ, જેથી કટોકટીના સમયમાં તેને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બચત કરેલી રકમ અથવા મૂડી તે વિવિધ સ્થળોએ રોકાણ કરી તેનું વળતર પણ મેળવી શકે છે. ભવિષ્યની આર્થિક સુરક્ષા અને જરૂરિયાતો માટે બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના માટે વિવિધ સરકારી અને બેન્કિંગ બચત યોજનાઓનો ઉપયોગ કરી શકાય, જેમાં સામાન્ય બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી અનેક યોજનાઓનો લાભ લઈ બચત કરેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત વિવિધ ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય, જે સમયાંતરે ઉપયોગી થઈ શકે. આ તો થઈ નાણાકીય બચતની વાત. આ ઉપરાંત આપણે આપણી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાસ કરીને અન્ન અને પાણીની પણ બચત કરવી જોઈએ. કુદરતે આપણને આપેલ સ્ત્રોતનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી ખાસ કરીને તેનો બગાડ ન થાય તે જોવું જોઈએ. આ ઉપરાંત વીજળી, વિદ્યુતની બચત પણ કરવી જોઈએ. જરૂર ન હોય તો લાઇટ, પંખા, એસી, કોમ્પ્યુટર અથવા ચાર્જિંગ પોઈન્ટને પણ બંધ રાખવા જોઈએ. ઉપરાંત વિવિધ પ્રકારના ઇંધણો, પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરે પણ ખૂબ જ સમજદારીપૂર્વક વાપરવા જોઈએ. આ ઉપરાંત આપણા સૌથી કિંમતી પરિબળ સમય, તેની પણ બચત કરવી જોઈએ. આમ જોઈએ તો આજના ઝડપી યુગમાં દોડધામ કરતા માનવી પાસે સમય જ નથી તેવી ફરિયાદ ખૂબ સામાન્ય છે. સમયના અભાવે તે ઘણી જરૂરી વસ્તુઓ કરી શકતો નથી. પરિવારને, મિત્રોને અને ઘણીવાર સ્વયંને પણ સમય આપી શકતો નથી, અને અંતે તે ઘણો ગુમાવે છે. તો આપણા સૌ પાસે જે એક સરખો સમય, જે દિવસના 24 કલાક છે, તેનું સુંદર આયોજન કરી સમયનો સદુપયોગ પણ જરૂરી કાર્યો માટે કરવો જોઈએ. અને મિત્રો, આ સાથે મને એક વધુ વાત કહેવાનું મન થાય કે આજના સમયમાં સૌથી વધુ જરૂરિયાત છે સદ્ગુણોની અને સંબંધોની બચત કરવાની. પહેલાના સમયમાં જે સદ્ગુણોનું ભાથું નાનપણથી બાંધવામાં આવતું તે જીવનભર સાથે રહેતું. ઉપરાંત સંબંધોનું જતન એ પણ ખૂબ ચોકસાઈથી કરવામાં આવતું. આજના સમયમાં આ બંનેની બચત કરવાનું ખૂબ જ આવશ્યક છે, કારણ કે આજના યાંત્રિક અને દોડધામ ભર્યા જીવનમાં કેટલીકવાર શાંતિથી ભોજન પણ પ્રાપ્ત થતું નથી. તેવા સમયમાં સદ્ગુણો અને સંબંધોની સાચવણ આપણને જીવનના સંઘર્ષો સામે લડવા

કરવામાં મદદરૂપ થાય છે, ખરું ને મિત્રો? તો આજે આપણે વિવિધ પ્રકારની બચતોની વાતો કરી. આશા છે કે આપને તે ગમી પણ હશે અને ઉપયોગી પણ થશે. હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થતો આવે છે, તો તે પહેલાં આપણે સાથે મળીને સાંભળીએ આ સુમધુર રચના.

વાહ મિત્રો, આ સુમધુર રચના સાથે કાર્યક્રમનું સમાપન કરીએ તે પહેલા આપને જણાવું કે આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો તે વિશે પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા પાઠવી શકો છો. પત્રો લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક

श्री सहियर कार्यक्रम विभाग सीताराम पंडित मार्ग आकाशवाणी राजकोट 360001 અને ઈમેલ એડ્રેસ પણ નોંધી લેશો રાજકોટ સહિયર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ RAJKOTSAHIYAR@gmail.com તો આ સાથે કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ નમસ્કાર.

શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર. આજના કાર્યક્રમમાં આપે નારી સંતોની શબ્દ સાધના વિશે જ્ઞાનની સરવાણી પ્રાપ્ત કરી. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

સુગમ સંગીતના કાર્યક્રમમાં રચના આપે સાંભળી ગોરખનાથની સુભદ્રા દેસાઈના કંઠે. હવે સાંભળશો હરીન્દ્ર દવેની રચના સુપર્ણા બેનર્જીના સ્વરે.

અને મિત્રો, સુપર્ણા બેનર્જીના સ્વરમાં ગવાયેલ હરીન્દ્ર દવેની આ રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ખાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચાઓ કરી, જેમાં ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્ચાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્ત્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગચાળાથી મૃત્યુઆંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે.

0: કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચીર ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગચેન ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. સરકાર વજન અને માપ તપાસવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચેકિંગ કેન્દ્રો GATCSની ભૂમિકાનો વ્યાપ વધારશે, જેના માટે 2013ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ આ કેન્દ્રો વજન અને માપની 23 શ્રેણીઓની ચકાસણી કરી શકશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા. ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે. ભારતના ગુરિંદરવીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 100 મીટર દોડમાં 10.9 સેકન્ડના નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુરિંદરવીરે પોતાનો જ અગાઉનો 10.17 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. આ સાથે તેમણે કોમનવેલ્થ રમતોત્સવ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સ્પર્ધામાં અનિમેશ કુજુરે રજત, જ્યારે પ્રણવ પ્રમોદે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. બીજી તરફ પુરૂષોની 400 મીટર દોડમાં વિશાલ ટીકે 44.98 સેકન્ડના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. વિશાલ 45 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે, જોકે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાઇંગ થવાથી ચૂકી ગયા છે. આજે IPLમાં 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લે ઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદર વીરસિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: आकाशवाणी का ये अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र है. अब प्रस्तुत है फौजी दोस्तों के लिए हमारा विशेष कार्यक्रम जय भारती.

હવે પછીનું ગીત છે મુકેશના સ્વરમાં, મજરૂ સુલતાનપુરીના શબ્દો છે, સંગીત છે નૌશાદનું અને ફિલ્મ છે અંદાજ.

હેસિયત ફિલ્મનું ગીત લઈને આવી રહ્યા છે યેસુદાસ. ઇન્દિવરે લખેલા આ ગીત માટે સંગીત છે બપ્પી લહેરીનું.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પછીનું ગીત પસંદ કર્યું છે સાજન બીના સુહાગન ફિલ્મમાંથી. ઇન્દિવરે શબ્દો છે લખ્યા અને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. સ્વર છે યેસુદાસ અને અનુરાધા પડવાલનું.

હમણાં જ આપે યેસુદાસને સાંભળ્યા. ફિલ્મ હતી સાવન કો આને દો. ગીત રચના પી પંકજની, સંગીત રાજકમલનું. આ ગીત સાથે આજનો હિન્દી સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક છગનભાઈ. લેખક છે મુકેશ માવડંકર.

0: ना 60 लाख हिस्से खरे आ छगल भाई, तू नदी मा शोध मा धूल मा जड़े आ छगन भाई, तू नदी मा शोध मा धूल मा जड़े आ छगन भाई। पान ना गल्ले उभा ए चावता भविष्य ने, पान ना गल्ले उभा ए चावता भविष्य ने,
1: वाटर गाड़ी
0: थूक मा लोही निहाड़ी ने हसे आ छगन भाई, थूक मा लोही निहाड़ी ने हसे आ छगन भाई। आ छत्री टोपी अने चश्मा तथा आ छींकणी, आ छत्री टोपी अने चश्मा तथा आ छींकणी, छगन भाई थी बाद करता ना बचे आ छगन भाई, छगन भाई थी बाद करता ना बचे आ छगन भाई। छगन भाई ने सपनू आवे छे, छगन भाई ने सपनू आवे छे, छगन भाई पर्वत ऊपर चढ़े छे,
1: जो
0: पर्वत ऊपर चढ़े छे,
1: मेघ
0: जाए छे,
1: चंद्र
0: चढ़े जाए छे, चढ़े
1: जाए छे, पर्वत मारी मुट्ठी मां,
0: हिमालय करता पण मोटो पर्वत, हिमालय करता पण मोटो पर्वत,
1: पांतर
0: मोटो
1: आकाश की
0: पहले पार, पहले
1: पार। અને અચાનક કાચના ગ્લાસ જેમ છગનભાઈ નું સપનું તૂટી જાય,
2: મારા પગ, મારા બંને પગ ક્યાં?
0: છગનિયા ધૂળમાં ચાલતા પણ લથડિયા ખાય છે અને પર્વત પર ચડવાની વાત કરે છે?
1: છગન ને પગ છે
0: તોય પગ નથી,
2: મારા પગ નથી,
0: છગન ને હાથ છે તોય હાથ નથી,
2: મારા હાથ,
0: છગન ને આંખ છે તોય આંખ નથી, છગન ને હોઠ છે પણ હોઠ નથી,
1: છગન નું બધું છીનવાઈ ગયું છે,
0: છગન નું બધું ચોરાઈ ગયું છે, છગન નું બધું ચોરાઈ ગયું છે,
2: ક્યાંથી બધું?
1: છગન ની, છગન ની આંખો છે, નંબર વાળા ચશ્મા,
2: ચશ્મા,
1: છગન નો શ્વાસ છે, છીકણીની ડબ્બી,
2: છીકણી ડબ્બી,
1: છગન ના પગ છે, સાંધેલી સ્લીપર,
2: સ્લીપર, સ્લીપર,
1: છગન ભાઈ હસે છે, છગન ભાઈ રડે છે, છગન ભાઈ ખાંસી ખાય છે, છગન ભાઈ ફૂંકે છે, છગન ભાઈ ગાયત્રી બોલે છે,
3: ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ
0: છગન ભાઈ ગુસ્સે થઈને ગાળ બોલે છે,
4: સારા રણ વાંચડીના તરફો સારો,
5: હજાર વાર કહ્યું બીડી છોડો છોડો છોડો, પણ માનતા જ નથી ને.
4: શાંતા, પંપ
5: ક્યાં સુધી? પંપ થી પ્રાણ ના જીવડો ચાલુ રહેશે, એક દિવસ થી આમ ને મુકેલાઈ જશે, હજુ તો કેક કેટલું કરવાનું બાકી છે. અરે મોટા જમાઈ ને ફ્લેટ ના બુકિંગ માટે પૈસા આપવાના,
4: પૈસા આપવાના છે,
5: નાની દીકરીને જીયાણું આપવાનું છે,
4: જીયાણું,
5: છોકરાને વહુ સાથે બનતું નથી તો છૂટા છેડા કરી આપવાના,
4: છૂટા છેડા,
5: જાણે તમને કઈ પડી જ નથી, આખો દી બીડી ને છીકણી, બીડી ને છીકણી. અને હજી તો કુંભ મેળામાં હરદ્વાર જવું છે,
4: હરદ્વાર,
5: આવી રીતે તબિયત બગાડશો તો.
4: ચૂપ, શાંતા ચૂપ, હવે એક શબ્દ પણ બોલતી નહીં, નહીં તો છગનલાલ એક પણ શબ્દ બોલ્યા તો મેમો ફટકારી દઈશ, કાયમ મોડું આવવાનું, આટલા વર્ષે કામની કોઈ આવડત નહીં, અને ઉપરથી ખોટી દલીલો કરવાની,
1: મને ગેટ આઉટ કે છે, તું ભાઈ, તું બોસ છે તો તારા ઘરનો, મને ગેટ આઉટ કરવાનો, મને ગેટ આઉટ કરવાનો, તું કોણ, તું મને કોણ, મને ગેટ આઉટ કે, આ તારા બાપની, આ તારા બાપની પીઢી છે, ગળું દાબીશ, સારા ગળું દાબી દઈશ, તો હજી ઓળખતો નથી આ છગનને, નમાલા છગન ટેબલ ઉપર હવે એકલો એકલો હાથમાં પેપર વે, એટલે શું બબડા કરસ, શું બબડા કરસ, બોસે ધમકાયો ત્યારે તો મિયાની મીંદડી જેમ ધૂપતો હતો, ધૂપતો હતો, તો બહાર નીકળી ગયો, બહાર નીકળી ગયો, સાલાને બહાર નીકળવા દે તો અત્યા ભંગી નાખો, ભલે જેલમાં જવું પડે મારે, એના ચમચાને પછી તો કરવું પડશે, એ જ રોજ એની ખોટી ખોટી ચાવીઓ ચડાવે છે, આજનો ફિક્સ સાલે

0: Dimitri! Dimitri! Dimitri! गुर्जरी गुणवंती ने कहो दी थी हमें दी थी मधुरी मदिराक्षी ने तुम्हें दी थी मधुरी मदिराक्षी ने
1: बस પછી તો છગન છવાઈ ગયો હતો ચારે બાજુ. કોલેજમાં જતા પહેલા કલાકો સુધી અરીસા સામે ઉભો રહે. દેવ આનંદ સ્ટાઇલના વાળ, ચોકડીવાળા શર્ટનું કાળા પેન્ટમાં ઇન્સર્ટ, ચકમકતા બૂટ. કોલેજની છોકરીઓ પાગલ છેલ છબીલા છગન પાછળ.
2: ક્યારે ટોપી ઊંચી કરીને ટાળ પર હાથ ફેરવો તો શું વિચાર કર્યા કરો છો?
1: શાંતા, એવું નથી લાગતું. તાલ વહેલી પડી ગઈ.
2: ઉપાધિ ઓછી છે. ફ્લેટના બુકિંગના પૈસા ન પહોંચાડી શક્યા એટલે મોટા જમાઈ રિસાઈ ગયા છે. નાનીના જીયાણા માટે મેં જ પાપડને વડીઓ ભણીને પૈસા ભેગા કરી નાખ્યા છે. દીકરા દલપતના છૂટાછેડાનો કેસ અજગરની જેમ ઊભો જ છે. હવે કેસ કેસ હું તમને કહું, તમારો પગાર આખો હપ્તામાં જ પતી જાય છે.
1: હા શાંતા, તારી વાત બિલકુલ સાચી છે. GPF લોન, ફેસ્ટિવલ એડવાન્સ, ક્રેડિટ સોસાયટીની લોન, હાથમાં પગાર આવે નહીં એટલે વ્યાજે પૈસા લીધા કરું. ગમે એમ કરીને મહિનો ગભડાવવો તો પડે જ. ચિંતામાં ને ચિંતામાં બીડીઓ પીધા કરું. પછી દમ.
2: વળી પાછા તમે વિચારે ચડ્યા, ફરી પાછો શ્વાસ ચાલવા લાગ્યો. આમ ને આમ તમને તો થઈ ગયું. તો
1: શાંતા, હવે હું એવો જ ઈચ્છું છું. મને કંઈ થઈ જાય, આ જીવતરથી પૂરેપૂરો કંટાળી ગયો છું. નથી હું પોતે સુખી, નથી કોઈને સુખ આપી શકતો. એક સામાન્ય માણસ શા માટે સંસાર નામનું દુઃખનું ઝાડ ઉગાડતો હશે? શાંતા, તું એક ધનવાન બાપની દીકરી શા માટે મારી સાથે દુઃખી થવા પરણી? શા માટે પ્રેમમાં પડીને લગ્ન કર્યા?
2: જિંદગીની આથમતી સાંજે આવો પ્રશ્ન કરીને તમે શા માટે દુઃખી થાવ છો?
1: શાંતા, તારી લાચાર સ્થિતિ જોઈને આ પ્રશ્ન કાયમ કાંટા જેમ મને ખૂજે છે. એટલે પૂછું ત્યારે જ શાંતિ થાય છે.
2: મેં તો ક્યારે તમને કોઈ ફરિયાદ કરી નથી. જિંદગીના રંગ જેવા બદલાતા ગયા એવા ખુશીથી ઓળી લીધા છે. મને તો જિંદગીમાં આમ લડવાની મજા આવે છે. સુખેથી જીવીને આરોટી હોત તો જિંદગી સાવ રસ વગરની, મજા વગરની બની જાત. એના કરતા
1: તારું આ ડાવપણ મને હરાવી જાય છે. શાંતા, મને ખબર નથી પડતી હું કેમ જિંદગી સામે લડી નથી શકતો. નાનો પ્રશ્ન આવે તો હું ગભરાઈ જાઉં છું. મને વારંવાર આપઘાત કરવાનો વિચાર થઈ આવે છે. શાંતા,
2: તમે કાચબાજન પગ સંતાડીને ના ફરો. એકવાર સફલાજન દોડવા લાગો, આપોઆપ રસ્તો થઈ જશે, આપોઆપ મંજિલે પહોંચી જશે.
1: વાહ શાંતા વાહ, વર્ષો પછી આ વાક્ય તારા મોઢે ફરીથી બોલાયું. યાદ છે શાંતા, એ રાત
2: મારા લગ્નની કંકોત્રી પણ વેચાઈ ગઈ છે. હવે આપણે ભાગી જવું જોઈએ.
1: પણ શાંતા, તારા બાપુ આપણી પાછળ ગુંડાઓ મોકલશે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે.
2: જેલમાં ચાર ફેરા ફરી લઈશું. પ્યાર ક્યા તો ડરના ક્યા.
1: છાનામાના છેલ્લે મુગલે આઝમ જોવા ગયેલા અને શાંતામાં અનારકલીનો બધો જુસ્સો આવી ગયેલો. અને પછી હિંમતથી લગ્ન કર્યા. છગન મગન તારે છાપરે લગન, નથી તારી કંકોત્રી તોય છે લગન. લગન તો થયા પણ પછી મેઘધનુષ્યો ભૂસાઈ ગયા, રંગીન બધા ફુગ્ગા ફૂટી ગયા. વટતાર વધતો ગયો. ઘાસલેટ અને શાકભાજીના વધતા જતા ભાવે લાગણીનું પતંગિયું ચીમળાવી નાખ્યું. સમાધાન કરતા આવડ્યું નહીં, ચમચાગીરી ફાવી નહીં. બોસનું મનગમતું કરો એટલે ઓફિસમાં ધાર્યું હોય તે થાય. એકાઉન્ટન્ટને ચા નાસ્તો કરાવો એટલે એલટીસીનું બિલ જલ્દી જલ્દી મંજૂર થાય. ના ના, હું છગન આવું ક્યારેય નહીં કરી શકું. મારી દૂધ જેવી ચોખ્ખી પ્રતિષ્ઠા છાપ
3: હક અગર ના હે તો એક હી તરીકા હે ઓર જો મેં તો પ્રગટ કર લિયા હે ઓર પછી સબને સબકો પસંદ પડા.
1: ગાંધીજીના ભાષણોનો મારા પર પ્રભાવ? ના ના, આવી માનસો ક્યારેય નહીં, ક્યારેય નહીં.
2: તું આખો થી ખોટા ખોટા વિચારો કર્યા કરો છો. ઓફિસમાં બહુ ઝઘડા થતા હોય તો રજા મૂકી દો. તમારી તબિયત બગડવી ના જોઈએ. શું તમારું શરીર હતું અને આજે જુઓ તો ખરા, બધું મૂકીને હવે હરદ્વાર જઈ આવીએ.
1: બસ છેલ્લા કેટલાય દિવસથી શાંતાના મગજમાં હરદ્વારના કુંભ મેળાનું ભૂત વળગ્યું છે. એ ક્યારેય કોઈ વાતની હઠ કરતી નથી, મારા કરતા વધુ સમજદાર. આજ સુધી ઘર ફક્ત એને જ ચલાવ્યું છે. મને તો ક્યારેય છોકરા છોકરી પરણી ગયા એની પૂરી ખબર પણ નથી રહી. પણ નફટ નાલાયક છોકરાને તૈયાર કરવા કેટલું મથ્યું. કલાપીની ગ્રામ્ય વાર્તા સંભળાવ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો આવું ના બને, બોલી માતા ફરી રડી. રવ દેસાઈની ગ્રામલક્ષ્મી વંચાવું, પણ મૂર્છલ બુદ્ધિ વગરનો જ રહ્યો. શાંતાએ ફેક્ટરીમાં નાની નોકરી મળી એટલે એને ઝડપથી પરણાવી દીધો. પણ હજી છગનનું માથું પૂરું ચિતામાં બળ્યું નથી, તેની લાશને ક્યાં લાંબી કર્યા કરો છો? અરે અરે શાંતા, શું થયું?
2: આપણા દીકરાને પોલીસે માર્યો, ખૂબ માર્યો. બિચારીની હાલત તો જુઓ.
1: પોલીસે?
2: હા,
1: આપણા દીકરાને માર્યો? શા માટે?
2: કે છે દારૂ પીને જુગાર રમતા પકડાઈ ગયો.
1: મારો દીકરો? મારો દીકરો દારૂ પીને જુગાર રમતા પકડાયો?
4: લે છગનિયા, બહુ સત્વાદી બનતો હતો ને, તારા દીકરાએ તારું નામ બોલ્યું.
1: હરામી સાનો, દારૂ પીતો હતો, દારૂ પીતો હતો.
2: અરે અરે, આ તમે શું કરો છો? એક તો પોલીસે એને માર્યો અને ઉપરથી તમે
1: મારી નાખીશ, બતાવી દઈશ મારું નામ કાળું કરનાર કપાતર જીવતો રહેવો નથી.
2: પણ તમે
1: શાંતા, તું તું વચ્ચેથી દૂર થા, દૂર થા, નહીં તો શાંતા, મેં તને ધક્કો દીધો, તારા કપાળમાંથી લોહી. મને માફ કર શાંતા, શાંતા મને માફ કર, હું આવેશમાં આવી શું કરી બેઠો, એનું મને ભાન ન રહ્યું. શાંતા મને માફ કરી દે. શાંતા,
2: કેવી સારી ઘટના બની. કોલેજની પિકનિકમાં જતા આપણે વાડીમાં દૂર નીકળી ગયા, તમારા પગે કાંટો વાગ્યો, લોહી નીકળવા લાગ્યું. મેં ચંદડી ફાડી પાટો બાંધી દીધો. આજે તમે ધોતીના ટુકડામાંથી ઘા પર પાટો બાંધી રહ્યા છો. વર્ષોથી કેટલું કોરાપણું આવી ગયું છે જિંદગીમાં, એમાં આવી ભૂમિક્ષણ જીવવાની ભાગ્ય જ મળે છે.
1: શાંતા, કેવું છે? કોણ કલ્પી શકે કે તું આવી રીતે વાત કરી શકે? કોણ માની શકે કે તે કાળિદાસનું શાકુંતલ અને શેક્સપિયરનું હેમ્લેટ વાંચ્યા હશે? અત્યારની શાંતા એટલે દમિયલ પતિનો પંપ, છોકરીનું જીયાણું, દીકરાના દુઃખનું પોટલું.
2: સમય આપણને જાણે સાવ અભણ બનાવી દે છે. મદરને નાક જેમ ડંખ ગુમાવીને દૂધ માટે નાચવું પડે છે.
1: કોલેજનું જીએસ છગન, ક્રિકેટ ટીમનો કેપ્ટન છગન, બાહોશ અદાકાર છગન. આજે એ જ કોલેજના રસ્તેથી જ્યારે જ્યારે પસાર થાઉં છું ત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં આપણે ભજવેલું કવિ નાનાલાલનું નાટક શાનશાહ અકબરશાહ યાદ આવી જાય છે. એમાંનું એક દ્રશ્ય મને ખૂબ ગમતું. એકલવાયો અકબરશાહ, મેં કોલેજના ઉત્સવમાં એ રજૂ કર્યું ત્યારે બધા ડોલી ઉઠેલા. આજે પણ એ શબ્દો મારા કાનમાં ગુંજે છે. મારો પ્યાલો છલો છલ ભરાયો, માતા હતી મારી આયુષ્યનું સરોવર, એના દૂધ ઝરણા પી પીને ઉછર્યો. અમ્મી જાન, અમ્મી જાન એકલવાયો, જગતભરમાં એકલવાયો છે તારો આ શહાનશાહ પુત્ર. સલ્તનત નથી એની સંગાથી, એકલવાયો એકલવાયો છે તારો આ શહાનશાહ પુત્ર. આસમાનમાં પ્રફુલ્લતા ભાગ્યની ફૂલ સમી બુલંદ દરવાજાની ઓદેવડીઓ ઉચ્ચારો, ઉભી છું ત્યાં સુધી ઉચ્ચારો. શહાનશાહ અકબર શાહ આજ એકલવાયો છે, એકલવાયો છે. સમય કેટલું ખાલી કરી નાખે છે બધું. ગાંધી વિરુદ્ધ ગાંધી દિનકર જોશીની નવકથા પરથી ઉતરેલું નાટક જોયું? હું જાણું છું, સાલો રાવણ મને સંભળાવે છે. મારા દીકરાની વાત આખી ઓફિસમાં ફેલાઈ ગઈ છે. જાણે ઓફિસનો આખો સ્ટાફ મને કરડે છે, ફોને છે. સાંજના છ ક્યારે વાગે અને ક્યારે ભાગું? આજ રાવણના છોકરાને સ્કૂટરનો અકસ્માત નડ્યો ત્યારે હું અને શાંતા દવાખાનામાં ઊભા પગે હાજર હતા. પણ સાલો નમક રામ, કપાતરે આખી ઓફિસમાં નીચું જોડાયું મને. ક્યાં ગયો પેલો હરામી?
2: એ હરામીની વાત છોડો. ફ્લેટના બુકિંગના પૈસા ન આપ્યા એટલે જમાઈએ દીકરીને મારીને કાઢી મૂકી છે.
4: સળગાવી દો, આગ ચાપી દો આખી દુનિયાને. રામાયણ, મહાભારત, બાઇબલ, ગીતા કે કુરાનનો કોઈ અર્થ નથી. વ્યર્થ છે મહાવીર, બુદ્ધ અને વિવેકાનંદનું જન્મવું. વ્યર્થ છે ધર્મ, શ્લોકો, માર્ગદર્શિકાઓ. સફેદ ભૂંડોના આ શહેરમાં અંગત સ્વાસ્થ્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. મહેબૂબ ખાન મધર ઇન્ડિયા બનાવે છે. નરગીસ અદ્ભુત રોલ કરે છે. સત્યજીત રે વિશ્વમાં છવાઈ જાય છે. રજનીશ ચારે બાજુ પ્રતિંગોના ચીથરા ઉડાડે છે. લતા મધુર ગાય છે. સચિન પોતાની રમતથી સૌને આંજી દે છે. ટીવીમાં પ્રોગ્રામોની હરીફાઈ જામી છે. સીડીમાં માધુરી વધુ સુંદર દેખાય છે. પગાર પણ તો અહેવાલ આવી ગયો છે. એરિયસ બહુ ઓછું મળવાનું છે, બધું જમા થઈ ગયું છે. એમ આ છે એક માણસની જિંદગી, જુદા જુદા ટુકડાનો હિસ્સો, કોમન મેન. છગનભાઈની જિંદગીનો મસાલો, છગનભાઈની જિંદગીનો મસાલો.
2: વળી પાછી તમે બીડી પીધી? હે, ના કહું છું તો એ બીડી પીધી. હવે તો આપણે જટ હરદ્વારના કુંભ મેળામાં જઈ આવીએ. હું આજે જ ટિકિટ બુક કરાવું છું. લો, હરદ્વારની ટિકિટ બુક થઈ ગઈ છે. હવે તમારે કશું જ બોલવાનું નથી. ઓફિસમાં રજા મૂકી દો, હું બધી તૈયારી કરી લઉં છું. બેગ બીસતા તો તરત તૈયાર થઈ જશે. તમારે ડૉક્ટરને બતાવવું હોય તો બતાવી લો. એટલે પ્રવાસમાં
1: અરે શાંતા, શું થાય છે તને?
2: મુજારો થાય છે.
1: તું આમ કેમ કરે? તને તકલીફ થાય છે? હું ડૉક્ટરને બોલાવું. હમણાં ડૉક્ટરને બોલાવું. ડોક્ટર, ડોક્ટર, શું થયું મારી શાંતાને? હે, હાર્ટ ફેલ, હાર્ટ ફેલ. નહીં, નહીં.

છગનભાઈ, હમણાં જ આપે આ ગુજરાતી નાટક સાંભળ્યું. લેખક હતા મુકેશ માવડંકર. પ્રસારણ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ થોડી જ વારમાં.

શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે રજૂ કરીએ છીએ હિન્દી ગઝલનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ પંકજ ઉધાસને.

હમણાં જ આપે ગુલાબઅલીને સાંભળ્યા. હિન્દી ગઝલોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પછીનું પ્રસારણ થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્ર પરથી.

0: જૈવિક વિવિધતાના જતનમાં ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સાથ આપી રહેલા અમારા હજારો શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મિત્રો, કુદરતને જો પરંપરાગત રીતે તેના મૂળ સ્વરૂપે ખીલવા દઈએ તો તે આપણને પણ અનેક રીતે મદદરૂપ થાય છે.
0: કુદરતની આ તાકાત અને ગુણો હજારો વર્ષો સુધી એવા ને એવા જળવાઈ રહે છે. એક ખેડૂત પુત્ર, કૃષિ વિભાગના નિવૃત્ત અધિકારી અને સજીવ ખેતીને જ સમર્પિત શ્રી નરેન્દ્રભાઈ મંડીરે આ વાતને સમર્થન આપ્યું છે.
1: દરેક ખેડૂતે શ્રી નરેન્દ્રભાઈની વાત જીવનમાં ઉતારવા જેવી છે. આ ચર્ચા સાંભળો એટલે ખાતરી થશે.
0: હા,
1: મંડી સાહેબ નમસ્તે.
2: નમસ્તે.
0: નમસ્તે.
1: અહીંના તને અને શ્રોતા મિત્રોને પણ આજે ખૂબ આનંદ થાય એવા એક મહેમાન આપણા ગીર ફાઉન્ડેશનના સ્ટુડિયો નિનાદમાં આવ્યા છે. નરેન્દ્રભાઈ મંડીર આમ તો કૃષિ ભવનમાં પશુપાલન ખાતામાં સેવા આપીને નિવૃત્ત થયા, પણ એના કરતાં પ્રાકૃતિક ફાર્મ પોતાનું શરૂ કર્યું અને એની સાથે સાથે અત્યારે ઘણા બધા ખેડૂતોને, સેંકડો ખેડૂતોને આ માટેની તાલીમ આપે છે કે આપણા મૂળ બીજ છે કે મૂળ પાકો છે એને કઈ રીતે સાચવવા, પશુપાલનમાં કઈ રીતે આપણી જે જાતો છે, ગીર ગાયો છે કે એ જે બધાનું કઈ રીતે સંવર્ધન કરવું, જતન કરવું એની વાત કરે છે.
0: મંડીર સાહેબ, આમ તો આજે આપને ખાસ એટલા માટે વિનંતી કરી કે 22મી મે જૈવિક વિવિધતા દિવસ છે, ઇન્ટરનેશનલ જૈવિક વિવિધતા, આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ છે. અને જૈવ વિવિધતા અમારો આ જે પ્રોગ્રામ છે એનો હેતુ એ જ છે કે આપણી જે પરંપરા હતી, આપણી જે સંસ્કૃતિ હતી, આપણા જે જૂના ખોરાક હતા, આપણી જૂની પદ્ધતિ હતી, એ બધી ફરી પાછી પુનઃપ્રાપ્ય થાય, એમાં વનસ્પતિ પણ આવે, પ્રાણી પશુ પક્ષી પરંપરા બધું જ આપણે એમાં વણી લીધું છે. તો ખાસ જૈવિક વિવિધતાનું જતન કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ, પ્રાકૃતિક ખોરાક અનાજ આપણે ઉગાડીએ છીએ, તો એના વિશે આપ શું કહેશો?
3: બંને મહાનુભાવે બહુ સારી વાત કરી. મારો પોતાનો ટૂંકો પરિચય આપ્યો, પણ હું પોતે એક નાનકડા એવા ગામનો ખેડૂત છું અને આમાં કોઈ પણ ભણતર કે ગણતર ત્યારે જ તમારું કામ આવે કે પાછા આપણે મૂળ ધરતીના અંશી અને ધરતીમાં પાછા મળીએ, એટલે ધરતી સાથે જેનો નાતો છે એનું જ આ કામ છે. હવે આપે જે ઉલ્લેખ કર્યો કે બાયોડાયવર્સિટી, જૈવ, બાયો એટલે જૈવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. ભગવાને, ઈશ્વરે હજારો વર્ષથી આર્યન દ્રવિડની સંસ્કૃતિ નહીં, હું તો એમ કહું છું એનાથી કળીકાળથી આપણી જે સંસ્કૃતિ છે એ જંગલોમાં, પથ્થરોમાં, નદીઓમાં, નાળામાં, ઝરણામાં, જ્યાં જ્યાં નજીક નજીક પડે ત્યાં લોકો વસતા અને એની સાથેના એટેચમેન્ટ સહવાસથી આપણે રહ્યા છે. એની સાથે સાથે જે જે સજીવો, જીવો, હું તો ત્યાં સુધી કહીશ કે અમીબાથી માંડીને ડાયનોસોર સુધી ની સંસ્કૃતિ એ બધી જ જૈવ વિવિધતામાં સમાવેશ છે. ભગવાને આ ભારત દેશ એક જ એવો દેશ છે કે જેમાં તમામ જૈવ વિવિધતા વાળા તમામ પ્રકૃતિના અલગ અલગ માપદંડોમાં આપણને સેટ કર્યા છે અને એમાંથી જ આપણે શીખવું પડે. એટલે આપનો બહુ સરસ શબ્દ છે 22મી તારીખે બાયોડાયવર્સિટી. હવે જેમ સાહેબે વાત કરી હતી પ્રાકૃતિક ખેતી, આપે પણ સંસ્કૃતિની વાત કરી, આપે પરંપરાગતની વાત કરી, તો આપણું જે જીવન, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે આખો એક પૃથ્વીના નકશા ઉપરનું જે પદાર્પણ છે એમાં જ વિવિધતા છે. અને વિવિધતા માત્ર એટલા માટે ટકી છે કે આપણે મૂળને પકડીને હજી બેઠા છીએ, સંસ્કૃતિને પકડીને બેઠા છીએ. અને આજની 21મી સદીમાં હું વજન સાથે કહું કે જો એ પકડ્યું છે તો જ આપણે સચવાયા છીએ. જો આપણે મૂકી દઈશું તો ઠીક છે, આપણને ફેસિલિટી મળશે, પણ આપણું મૂળ તત્વ જો તો આપણી નામના અથવા આપણું જે મૂળ છે કામ એ ભટકી જશે. હવે વાત આપણે પશુપાલનની પણ કરી, ખેતીની પણ કરી, બીજની પણ કરી, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો હકીકતે બાયોડાયવર્સિટીમાં, જૈવ વિવિધતામાં તમામ પ્રકારના બીજને, જે દેશી બીજ, હવે તમને એક નવાઈ લાગશે કે અત્યારે શબ્દ વાપરું તો જીનેટિકલ મોડિફાઈડ સીડ, જીએમ સીડ. મારે એના વિશે બહુ ડીપમાં નથી જવું, પણ ત્યાર પછી ફાઉન્ડેશન સીડ, બ્રીડર સીડ, લેબલ સીડ, ટેગ સીડ, સર્ટિફાઈડ સીડ, હેક સીડ અને દેશી બીજ. દેશી બીજ આખા સિરીજના તળિયે છે, પણ આ ઉપરના તમામના જે સારા સારા નામો છે એની કરતા દેશી બીજની તાકાત વિગર પાવરફુલ છે. તમે કોઈ પણ હાઇબ્રિડ સીડ બહુ લાંબુ નહીં કરીએ, માનો કે હાઇબ્રિડ સીડ લાવો તમે એને વાવો તો એમાંથી તમને ઉત્પાદન મળશે, પણ કેટલી વાર મળશે? એક જ વાર. એ બીજ તમારે વાવવું છે તો ફરી તમારું બીજ બીજી વાર એને બજારમાંથી ખરીદવું પડશે. જ્યારે આ બધા સીડની સામે તળિયે જેને આપણે દેશી બીજ છે અને એ જ ખરી રીતે સર્વોપરી છે, એને તમે એક વાર વાવો. હવે માનો કે હું દાખલો દઉં તમને હાઉ દેશી પદ્ધતિનો, કે ભીંડો વાવ્યો તો ભીંડાની અંદર 20-25 છોડ થયા આપણા, દાખલા તરીકે વધારે નહીં. એ આપણને એમ લાગે કે આ ભીંડાનું સિંગ સારી છે, પર્ણ સારો છે, એનું તમે સિલેક્શન કરી લ્યો નેક્સ્ટ એના બીજ માટે. એ તમારી આંખ છે ને એ જ એ પ્રકૃતિની સાથે સાપેક્ષમાં રહી અને બીજનું એનો સંગ્રહ કરવાની સ્થિતિ બતાવશે. તો એ ભીંડાનું બીજ જે છે એ આવતા વર્ષ માટે આપણું બિયારણ થઈ ગયું. તમારી જાણ માટે કે હજારો વર્ષ, 100 વર્ષ 200 વર્ષ નહીં, હજારો વર્ષ તમે એ દેશી બીજ વાવો તો પણ ભગવાને એ દેશી બીજની તાકાત છે કે એનો વિગર કે તાકાત ઘટતી નથી. એટલે આપણે ભગવાનનો પાડ માનીએ કે પ્રકૃતિ બાયોડાયવર્સિટીમાં દેશી બીજ મેઇન છે. એનું જો સંક્રમણ અને સંગ્રહણ અને એ થાય, તમે વિચારો કે હમણાં જ એક પદ્મશ્રી એવોર્ડ મધ્યપ્રદેશની એક આદિવાસી બાઈને આપવામાં આવ્યો. તમે એનું કારણ શું છે કે એને દેશી બીજનો સંગ્રહ કર્યો. કેટલા બધા દેશી બીજ, એટલે પરંપરાગત આપણી એક ભારત સરકારની યોજના પણ છે, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એની અંદર જેનો શોર્ટ ફોર્મ PKVY. તો એની અંદર જે માણસ નાનપણથી માંડી અને મોટા થાય ત્યાં સુધી દેશી પદ્ધતિથી જે જે કામ કરે છે એના દેશી બીજનું સંવર્ધન કરે છે. ગ્રામ્ય લેવલે એવા ઘણા પોકેટ છે કે જેના ગામડાઓ 18મી સદીમાં, સાંભળજો શબ્દ બોલું, 18મી સદીમાં, આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ, પણ એવા ઘણા ખેડૂતો છે કે જેને DAP યુરિયા કે દવાના ખરીદવાના પૈસા નથી, એટલે દેશી ભાષામાં કહુલે બીજ વાપરે છે. પણ સાહેબ એ ગામડાઓનું માનો કે એક પોકેટ એરિયા દાખલા તરીકે હું લઉં અને મારા વતનનો દાખલો લો તો વિછિયાની બાજુમાં પાળિયાદ, નાના પાળિયાદ, ગોરૈયા, ભીમડાદ, સમઢિયાળા રાબાનું જેને અસલ ભાદર ખોટો, ઉરી, માત્રા, રેવાણિયા, છાસિયા, ઢેઢુકી, એ ગામડાઓમાં આજે પણ ગ્રામ્ય લેવલે દેશી બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી બીજ કેવા, બેને હમણાં કીધું એ સ્વાદ ક્યાં ગયું, તો એ સ્વાદ હજી જમીનમાં છે એનું પ્રમાણ આપું. કે માનો કે આણંદપુર ભાડલાનો તમે બાજરો લ્યો, તો રાજુલાનો તમે બાજરો લ્યો, પણ એ બાજરાનું ઓરિજિન સીડ તમે એ જમીનમાંથી કસ ખેંચીને બહાર આવશે એટલે એની તાકાત છે અને એની સ્વાદ અને સુગંધ છે. હા, આ બાજરો દેખાવે રંગે રૂપે બહુ સારો ન હોય, પણ સ્વાદ અને સુગંધ વાળો છે. એટલે એટલે જેને દેશી ભાષામાં કહું કે અત્યારના જમાનામાં જેમ હાઇબ્રિડ બ્યુટી પાર્લર નહીં હોય, પણ આંગો બાંગો ને ત્રાહો દૂધી છે, પણ એ દૂધીનું શાક સ્વાદિષ્ટ. તો આ આપણું દેશી બીજ છે.
1: એટલે બહુ સાચી વાત કરી આપે મનીષ સાહેબ. પરંતુ આ દેશી બિયારણો અને શંકર બિયારણ પાકોના ગુણધર્મમાં એટલે એ રીતે કોઈ ફરક ખરો? કારણ કે આપણે એમ ઘણી વખત આમ હસતા હસતા કહીએ કે એક ઘરે દેશી બાજરો અને રોટલો બનતો હોય તો ચોથા ઘર સુધી ખબર પડે હવે તો બંગલા બની ગયા, બધાની દિવાલો પેક છે, પણ પહેલા તો એ સુગંધ આવતી હતી. એવી રીતે દૂધમાં પણ, દૂધ પીતી વખતે તમે દેશી ગાયનું દૂધ પીતા હો કે ભેંસનું દૂધ પીતા હો તો તમને તરત સ્વાદની ખબર પડતી હતી. તો આવો આ જે ફરક છે એના વિશે થોડી વાત કરશો.
3: બાજરાનો રોટલો, આપણે બીજા ઘણા બધી વસ્તુઓ છે, ધાન્ય વર્ગ છે, કઠોળ વર્ગ છે, તૈલી વર્ગ છે, એમાં જશો ધીમે ધીમે, પણ માનો કે આપણે બાજરાનો ઉલ્લેખ કર્યો. ગામડાઓની અંદર દેશી બાજરો ઘણી વાર તો તમને કહો એમાં કાંટાળો બાજરો આવતો, ડુંગળાની અંદર કાંટા નીકળે, અને એનો જે સ્વાદ છે, અથવા માનો કે રીંગણા હોય તો રીંગણામાં પણ કાંટા હોય, એમાંય પાછો સફેદ કલર હોય, જાંબલી કલર હોય, આ બધા દેશી બીજ છે. તો તમે જે ઉલ્લેખ કર્યો એ જમીનના પોષક તત્વો, ત્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી, દેશી ગળત્યું છાણિયું ખાતર વાપરી અને એ બાજરાના બીજને અંદર નાખે અને 60-65 દિવસે બાજરો જમીનની તાકાત સાથે જમીનના પોષક તત્વો ખેંચીને બાજરાનો ડુંડું થાય, માટે બાજરાની અંદર જે કણસલું બેસે અને કણસલાને ઢૂંઢવો મારી અને બીજ બહાર કાઢો અને બીજને બહાર કાઢીને ઘંટલીના બે પડ વચ્ચે દળો, દેશી માટીની બનાવેલી મોટી

0: તાવડી હોય અને એમાં ઓગમણ કરીને લાકડા ઓળતા ઓળતા તાવડીમાં એ રોટલો સેકાય તો તમારી જે ભાષા છે એ ચોથા ઘરે સુગંધ આવે. અત્યારે તો માફ કરજો બહેનો, બાજરાનો રોટલો બનાવે પણ ગેસ ઉપર રોટલો બનાવે પણ એના નાક 1.5 ફૂટ હોય ત્યાં પણ એની સુગંધ આવતી નથી. તો આ દેશી બીજોની તાકાત છે. બેને હમણાં બહુ સરસ મને વાત કરી હતી કૃષ્ણ કમોદ ચોખાની. સાહેબ, કૃષ્ણ કમોદ, કૃષ્ણનું નામ જે સાથે છે, કૃષ્ણ કેટલા હજારો વર્ષના આપણા દેવાધિદેવ છે, શિવજી છે, ગણેશ ભગવાન છે, ભગવાનની હારમાળા, રામ ભગવાન, પણ કૃષ્ણ કમોદ, કમોદ એટલે ચોખા, કૃષ્ણ આગળ લાગ્યું, એ હજારો વર્ષ જૂની જાત છે. સાહેબ, એ કૃષ્ણ કમોદનું ઉપરનું પડ તૂટે અને એમાંથી સરસ મજાનો સફેદ ચોખો મળે. હવે એ જો દેશી ખાંડણિયાથી ખાંડીને બહાર કાઢો તો કદાચ એનો ટુકડો થઈ જાય, પણ એને દેશી ગામડાઓમાં સિસ્ટમ હતી કે એને પાણી છટકોરી છટકોરીને એને એક એક મુઠ્ઠી નાખતા જાય અને પાણી છાંટતા જાય. તમે કેટલી મહેનત કરી છે બહેનોએ અને એમાંથી પોણીઓ કે આખો દાણો કાઢે અને એ એ તમે ભાત બનાવો સાહેબ, એની એરોમાં સાહેબે જેમ કીધું એ પણ એના ચોથા ઘર સુધી. આવા જૂના આપણા ઘણા બધા ઘઉં, માનો કે હમણાં કાળમુખા ઘઉં તમે ભાલિયા લ્યો, છાસિયા લ્યો, તમે ભાલિયા ઘઉં એટલે શું તમે માનો છો? વિસ્તાર ભાલિયા ટ્રેક, ભાલિયા ટ્રેકમાં 12 મહિનામાં ચોમાસામાં વરસાદ પડે, ચોમાસાના વરસાદને અંતે ચોમાસાનું પાણી જે તે સ્થિતિમાં લાંબો સમય સુધી ભરાઈ રહે, એ જ્યારે સિઝન પૂરી થાય ચોમાસાની એટલે શિયાળાની સિઝન શરૂ થાય એટલે પાણી થોડું સુકાય અને એ સુકાય ત્યારબાદ એમાં ભાલિયા ઘઉં નાખવામાં આવે બિયારણ. એ ભાલિયા ઘઉંની વિશેષતા એ છે કે શિયાળાની અંદર એ જમીનમાં જે ભેજ હોય એ ભેજને ચૂસી અને ઘઉં ઉત્પન્ન થાય અને મોટો દાણો થાય. સાહેબ, એનું ચૂરમું લ્યો, એની તમે લાપસી લ્યો, મોટામાં જ્યાં પાણી આવે ભાખરી બનાવો, તો એ ભાલિયા ઘઉં છે. એમ કાળમુખા ઘઉં, અત્યારે મારે પ્રાકૃતિક ખેતીમાં એક મારે ખાસ આપને ઉલ્લેખ કરવો છે કે જેનું નામ છે સોના મોતી, સોના જેવો કલર અને મોતીના દાણા. હવે એ ઘઉંની વેરાયટી આજની નથી, 4000, આ વજન દઈને બોલું છું, 4500 વર્ષ જૂનું બિયારણ છે. મોહનજો દરોની સંસ્કૃતિ વખતે આ બિયારણ વાવવામાં આવતું, કાળક્રમે એ દેશી બિયારણો આપણા લુપ્ત થઈ ગયા. આજની તારીખે મારો એક નાનકડો પ્રયત્ન છે, આવલા રામ ભગવાન સેતુ બાંધતા હતા અને ખિસકોલી નાનકડું કણ ઉપાડીને જતું હતું અને ત્યાં મુકતું, એમ હું મારો એક નાનકડો પ્રયત્ન છે કે સોના મોતી ઘઉંને જાળવવા. તો અત્યારે ગયા વર્ષે મેં છેલ્લા 5-1 વર્ષથી હું સોનામતી ઉત્પાદન ઓછું છે પણ ભગવાને એવી વિશેષતા કરેલી કે એ પાક વાવ એટલે 145 દિવસે પાકે, લોંગ ડ્યુરેશન ક્રોપ. અત્યારે કોઈ પણ ઘઉં વાવો તો એને 7 પાણી જોઈએ, CRI થી મંડીને રાઇપનિંગ સ્ટેજ સુધીમાં. પણ આ ઘઉં 145 દિવસે પાકે અને તબક્કા વાઇઝ પાકે, એટલે એમાં દૂધિયો દાણો બે, ફૂટ બે, સીડ જર્મિનેશન થાય, એમાં અવસ્થા આ રીતની હોય છે. એ મુજબ પાણી દેવાનું, માત્ર 20-19 મણનો ઉતારો આવે પણ તમે એ ઘઉંને ખાવ એટલે રૂમાલી રોટી જેવો સ્વાદ આવે. આખા વિશ્વમાં હું વજન દઈને કહું છું, આખા વિશ્વમાં કોઈ પણ એવી ઘઉંની જાત નથી કે જેમાં ફોલિક એસિડ હોય. આ ઘઉંની એક જ એવી જાત છે એમાં 3249 કાઉન્ટના ફોલિક એસિડ છે. ફોલિક એસિડ એક જ એવું છે કે જે બહેનોને જેને થોડી તકલીફ હોય ગાયને, તો એ ફોલિક એસિડ માટે બહુ સારા ઘઉં છે. બીજું, અત્યારે સમય સંજોગો પ્રમાણે ખોરાકો થતા આપણને કેન્સર, બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક એવા બધા રોગો થાય, તો હું એમ નથી કેતો કે આ ડાયાબિટીસના માટે ઉપયોગી ઘઉં છે પણ એમાં મિનિમમ ગ્લુટેન છે, એટલે એ જેને ઘઉં નથી ખાતો ડાયાબિટીસના દર એ આ ઘઉંનો ઉપયોગ કરી શકે. તો તમે વિચાર કરો, આપણી સંસ્કૃતિ જે શબ્દ હવે તમે બોલ્યા, આપણી સંસ્કૃતિ એવી રીતે આવા જૂના બિયારણો એ આપણો ખોરાક હતો ને એ આપણું ઔષધ હતું અને એને કારણે આપણા બાપદાદાઓ, આપણા વડવાઓ 100-100 વર્ષ સુધી જીવતા અને તંદુરસ્ત જીવતા. અત્યારે બહુ ટૂંકા ગાળામાં ખૂબ ફાસ્ટ લાઈફ થઈ છે, ફાઇનાન્શિયલી સાઉન્ડ થયા છે પણ આપણો જે મૂળ ખોરાક છે એ બહુ જ ખરાબ કન્ડિશનમાં. અત્યારે ભારતમાં મારે ઉલ્લેખ કરવો પડે કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ એમના ખૂબ સારા પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ પીડા થાય છે. એટલે એમ કહે છે કે ભાઈ આ તમે ખેડૂતો પાછા વળો, સમય સંજોગો પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને ગુજરાતનું તો સૌભાગ્ય છે કે આપણા ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ એ પોતે આમાં ખૂબ સારો રસ રહેલો છે. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કૃષિ મંત્રી હોય કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના માનો કે પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, આ ખૂબ બધા પ્રાકૃતિક ખેતી તરફ વજન આપે છે. એટલા માટે કે આપણે દેશી બીજ અને દેશી ગાય આધારિત જો ખેતી છે તો એ ઝેરમુક્ત ખેતી છે. પછી એના નામ ઘણા બધા, સજીવ ખેતી લ્યો, ઓર્ગેનિક ખેતી લ્યો, પ્રાકૃતિક ખેતી લ્યો, સુભાષ પાલેકર ખેતી લો, તારાચંદ બેલજી ખેતી લ્યો કે આકાશ ચૌરસિયાની ખેતી લ્યો, કોઈ પણ માનો કે હું તો ત્યાં સુધી મારા મિત્ર છે ગોપાલભાઈ સુતરે તો બંસી ગૌશાળાની ગૌકૃપામૃતમ, દરેકનો મૂળ ગોલ એક જ છે મનસુખભાઈ સુવાગે કે મૂળ એક જ છે કે ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય અને દેશી બીજ. તો આપ બંને મહાનુભાવે ખૂબ સરસ વિષય સિલેક્ટ કર્યો છે બાયોડાયવર્સિટીનો અને દેશી બીજ માટે આપ ખૂબ સારું કામ કરવાનું મને અનુમોદન આપ્યું.
1: તો પછી મંદિર સાહેબ, આપણે જેમ ચોખાની વાત કરી, ભાલિયા ઘઉંની વાત કરી, આપણે એવી રીતે જ કઠોળમાં દેશી ચણા છે, દેશી મગ છે, દેશી વાલ છે. એટલે મેં તો એવું સાંભળ્યું કે દેશી વાલ અમે લોકો બનાવતા હતા ને તો કે નાના નાના વાલ હોય ને દેશી, એ થોડાક આમ તડછા કરછા લાગે અને પેલા એકદમ મીઠા લાગે, કાજુ વાલ કહીએ છીએ. તો આ બધામાં શું ફેરફાર હોય છે? એટલે કલર ચઢાવતા હોય છે ઘણી વખત, તો આપણે મગ પલાળીને તો એમ લાગે કે આમાં લીલો લીલો કલર નીકળ્યો છે. તો આ કેવી રીતની ઉત્પાદકતા હોય છે?
0: મોદી મેડમ, આપે જે વાત કરીને એમાં ઘણા બધું સબ્જેક્ટ સાથે આવ્યા, પણ હું એનું થોડું વિભાજન પાડી દઉં. માનો કે કઠોળ વર્ગ માં એમાં તમે માત્ર દેશી ચીણા, દેશી ચીણા છે ને એ દેખાવે બહુ મોટો દાણો ન હોય, એ દાણો નાનો ઝીણો દાણો હોય. બીજો આપણે છે ને નાના બાળકો ગીત ગાતા હતા કે હું તો નાનો ચીણ્યો, હે નાનો ચીણ્યો, અને એ ચીણાનો આકારનું પોપું છે ભગવાને એવી કુદરતી વ્યવસ્થા કરી છે, એ બીજ જ્યારે બેસે ને ત્યારે તમને કાંઈ હોય નહીં, પણ એમાં નીકળે ત્યારે અંદર ચીણ્યો અને ઉપર એનું આવરણ એને કપડાં પહેરાવીને આ મોકલે ભગવાન બરાબર. અને પાછું એ ચીણાને ભગવાન એક ચીણ્યો અને એની માથે કપડું પહેરાવે, બીજો ચીણ્યો હોય તો એની માથે કપડું પહેરાવે. તમે વિચાર કરો પાછી ભગવાનની કૃપા કેવી કે એ દેશી ચણો જેમ મોટો થાય એમ કપડું મોટું થાય. સાહેબ, આ દેશી આપણા બિયારણોની તાકાત છે. હવે દેશી બિયારણોમાં તમે માનો કે હું ભાલિયા ઘઉંની વાત કરી તો દેશી ચીણા છે એને ઓછામાં ઓછું પાણી જોઈ, એક કે બે પાણી હોય તો ચીણો હારો થઈ જાય. ચીણાના પ્રકારમાં ઝીણો દાણો હોય, ભાલિયાનો દાણો, ભાલિયા ચીણા આવે ઝીણા, એ પણ સ્વાદિષ્ટ હોય. પછી પીળો ચીણો આવે, પીળો ઝીણો એને મઠડી ચીણો કે, એ પણ એટલો સ્વાદિષ્ટ. પણ આ બધા ઓરિજિન આપણા દેશી બીજ છે, હાઇબ્રિડ બીજ નથી. આપણને શું છે અત્યારે બહેનોને ભાઈઓને ઘણાને બજારમાં જાય એટલે ચીણા દેખાડે, જો ઝીણો અનઈવન હોય તો બહુ ગમતું.
1: હા,
0: દેખાવે આ મેં તમને પહેલા કીધું, પ્રકૃતિ છે ને એ જે સર્જન કરે છે ને એ બ્યુટી પાર્લર નથી, પણ એ સ્વાદ અને સુગંધની દુનિયા છે. એટલે દેશી ચણાની હવે મગની વાત કરી તો હું તમને, મારે તો અત્યારે મારી આગળ નમૂનો નથી, પણ હું કહી દઉં, મારી આગળ પીળા મગ છે, મારી આગળ કાળા મગ છે, મારી આગળ લીલા મગ છે. તો તમને એમ થાય કે આ મગ કેમ? હવે પીળા મગ એટલે રિયલમાં પીળા મગ, એનો કલર થી માંડીને બધો સ્વાદમાં ભગવાને અતિ બેસ્ટ, પણ એ મગ છે એ માત્ર પતરાળ જમીનમાં થાય, બીજું થોડી ખારાશ વાળી જમીનમાં થાય. હવે માનો કે હું અહીં સિંહોલી મારું ગાંધીનગર, તો ત્યાં એ મગ નહીં થાય, ત્યાં લીલો મગ થશે. તો ટોપોગ્રાફી ઓફ સોઇલ, ભૌતિક સંરચનાને કારણે વિસ્તાર પ્રમાણે મગ થતા હતા. કાળો મગ છે એ સોરઠમાં કે ગીરના ગીર જંગલોમાં કે જામનગર એ બાજુ કાળો મગ થાય. હવે એમાં બેને હમણાં જે કલરની વાત કરી તો કાળા મગની કુદરતી એ મગ તમે પલાળો ને એટલે એમાં કાળો રંગ બહાર નીકળે. હા, હું તમને નમૂનો, મારી આગળ ઘણા બધા છે. તો આ મગની વેરાયટી છે. બીજું આ દેશી બીજ છે, એ દેશી બીજ છે એને ભગવાને જયારે જમીનમાં રોપ્યું ત્યારથી એની ફળી એટલે એની શિંગ થઈ, ત્યાં સુધીની દેશી સિસ્ટમથી, એટલે ભગવાને આપેલું બીજ છે, એમાં કોઈ ડીએપી યુરિયા કે દવા છાંટવામાં આવતી, અને જો તમે છાંટો તો પીળો મગ નહીં થાય, કાળો મગ નહીં થાય. આ કુદરતી છે પાછું. એટલે આ બધું જ ભગવાને ખૂબ સારી રીતે ગોઠવેલું છે. બીજું, આ તમામ પ્રકારના મગ, માનો કે આપણે હિસાબ ગણીએ, મેં તમને કીધું કે ખોરાક ઔષધ છે. ગામડાઓની અંદર કોઈ માંદું પડે તો ભાઈ એને તાકાત આપી છે તો એને મગનું પાણી દો, બરાબર છે? મગના પાણીથી શરૂઆત કરો, હળવે હળવે ખોરાક વધતો જાય તો કાંઈ વાંધો આવે નહીં. પણ કાળા મગ અને પીળા મગ, એની ન્યુટ્રિટિવ વેલ્યુ લીલા મગ કરતા પણ સારી છે. બીજું એક તમને ખાસ ઉલ્લેખ કરી દઉં, કોઈ પણ મગ હોય, કાળો હોય, પીળો હોય કે લીલો હોય, જો સાઈઝ મોટી છે અને આકાર એક સરખો છે તો તમારે સમજવું કે એ હાઇબ્રિડ બિયારણ છે. દેશી બિયારણ, દેશી બિયારણ નાનું હોય, અનિવન હોય અને એનો સ્વાદ અનેરો હોય. એટલે આ ભગવાને બધું જ, જેમ આપણે વારંવાર ઉલ્લેખ કર્યો, બાયોડાયવર્સિટીમાં વનસ્પતિ પણ આપણને, તમે મેંગ્રુવ ચેરના જંગલોની વાત કરી, તમે મનો, મને તો આનંદ થયો, ખેરઈ ઊંટની સાહેબ દરિયામાં હાલે ને રણમાં હાલે, માન્યતા મળી ભારત સરકારની. તો આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી જૈવ વિવિધતા છે, આ આપણી બાયોડાયવર્સિટી. હવે તમે મગ અને ચેણાની વાત કરી, એક શબ્દ તમે વાલનો પણ વાપર્યો, તો વાલમાં ઝીણા વાલ, મધ્યમ વાલ, મોટા વાલ અને રંગુની વાલ. રંગુની વાલનો દાણો મોટો હોય, એની તમે શાક બનાવો ને એટલે પોપટી નીકળે. પણ ફોર યોર ઇન્ફોર્મેશન, જેમ દાણો કોઈ પણ પાકનો ઝીણો, એમ સ્વાદ અનેરો. એટલે એટલે તમારે દેશી બીજમાં નાના વાલ હોય, એ નાના વાલ તમને દેખાવે ભલે નાના લાગતા હોય, પણ એને તમે ગરમ પાણી અથવા મીઠાના પાણીમાં રાત્રે પલાળો અને બીજા દિવસે એની દાળ કે તમારે જે શાકમાં નાખવાનું હોય એનો સ્વાદ અનેરો હોય. અત્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી બીજ અને જેમ આપણે ગવર્નર સાહેબ કહે છે, કોઈ પણ બીજને એમનામ નહીં વાવવાનું. આપણે જેમ આપણા યજ્ઞોપવિત ભગવાને આપણને હિન્દુ સમાજની અંદર 16 સંસ્કાર આપ્યા છે, એમ બીજને સંસ્કાર આપવાના, બીજને સંસ્કાર આપવાના. બીજા અમૃત, બીજને અમૃત આપવાનો. બીજને કઈ અમૃત દેવાય નહીં, પણ ગાયનું ગોબર, ગૌમૂત્ર અને થોડોક ચૂનો લઈ આગલે દિવસે જેદી વાવેતર કરો ને આગલે દિવસે બીજને સંસ્કાર આપીને મૂકી દેવાના. ભેજ થોડો પકડાય એટલે ઉગે પણ ઝડપથી. બીજું, ઉપર કોટિંગ હોય એટલે કોઈ પણ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ન લાગે. જમીનમાં દાણો જાય એટલે નવ ચેતના સાથે તમામ એમાંથી દાંડી નીકળે, એટલે બીજ સંસ્કાર. બીજું, પાયાના ખાતરમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ સાહેબ ઝેર આપીએ છીએ, ડીએપી, એને બદલે દેશી ઘન જીવામૃત. નામ જો, ઘન કઠણ, જીવ અને અમૃત, ક્યાંય ઝેર નથી લખ્યું. પેલામાં બીજમાં અમૃત, બીજા અમૃત, તો એ ઘન જીવામૃત છે. એમાં ગાયનો ગોબરનો ભાગ વધારે છે, ગૌમૂત્ર ઓછું છે, અને એને સૂકવી અને એની અંદર ખાડા કરીને એની અંદર જીવામૃત નાખો. એટલે પાયાના ખાતરમાં ડીએપીને બદલે ઘન જીવામૃત નાખવાનું. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ, જીવામૃત. તમે માનો કે કોઈ પણ વાવેતર કરો તો પેલા પાયામાં ચાસમાં ડીએપી નાખતા, એને બદલે ઘન જીવામૃત નાખવાનું, બીજને સંસ્કાર નાખીને બીજ વાવી દીધા. ત્યાર પછી વરસાદ પડે, નવ પલ્લિત થાય, છોડ બહાર નીકળે, એટલે એમાં જીવામૃત, જીવ અમૃત. એમાં ગાયનું ગૌમૂત્ર, થોડું ગોબર, ચેણાનો લોટ, દેશી ગોળ અને માટી. તમે વિચારો આટલી બધી વસ્તુ નાખવાની શું? તમારી આગળ બધી જ વસ્તુ રસોડામાં પડી છે, પણ રસોઈ ન હોય તો રસોઈ બની શકે નહીં. એમ જમીનમાં સૂક્ષ્મ તત્વો ઘણા છે, પણ એને એક્ટિવેટ કરવા માટે તમારે જીવામૃતની જરૂર પડે, અને જીવામૃતથી જમીનના સૂક્ષ્મ તત્વો એક્ટિવ થશે, સૂક્ષ્મ જીવાણુ એક્ટિવ થશે, એટલે તમારો છોડ તંદુરસ્ત થશે, એટલે એને પૂરતો ખોરાક. હવે જો તમે ગોળનો મેં ઉલ્લેખ કર્યો તો સુક્રોઝ મળ્યો, ચેણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ કરો તો પ્રોટીન મળ્યું. તો તમે વિચારો, ગાયનું ગોબર અને ગૌમૂત્ર, તમારી જાણ માટે દેશી ગાયમાં 1 કિલોગ્રામના 1000 ગ્રામ છે, તો 1 ગ્રામમાં 300 થી 350 કરોડ જીવાણુ છે. 1 ગ્રામમાં આપણને, આ હું વજન દઈને એટલા માટે બોલું છું કે આપણી, માનો કે માનવ છે, આપણે માનવ ગણીએ તો આપણો અંશ શું હતો પહેલા માના ગર્ભમાં? કંઈ નહીં. અને છતાં જે 6.5 ફૂટ નો માણસ ઉભો છે, એમ કોઈ પણ મલ્ટીપ્લિકેશન થાય એ જીવામૃતમાં એક

0: ગ્રામમાં 350 કરોડ જીવાણુ એને જીવામૃત બનાવે, દર 20 મિનિટે ડુપ્લિકેટ ડબલ થાય. તમે વિચાર કરો, 72 કલાક સુધી રાખો ને એ પછી તમે જમીનમાં આપો તો જમીનમાં કેટલા અળસિયા, કેટલા સૂક્ષ્મ જીવાણુ, કેટલા, અને એ જમીનની તાકાત કેટલી થાય. મારે કરુણા સાથે કહું છું, આખા ગુજરાતનો જમીનનો જે ફળદ્રુપ તાંક છે એ 0.2 થી 0.5 છે. ગવર્નર સાહેબ કાયમ છે, કાયમ ગવર્નર સાહેબ કહે છે. પણ તમારી જાણ માટે કે જો તમે આ બધી જ જેમ પગથિયા છે, બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, પછી એક કરતા વધુ પાક એટલે મિશ્ર પાક, આચ્છાદન એટલે ઓછાડ, અને તમે વાપસા ખંડી છે, ભેજ પાણી નથી જોતું, એને ફ્લડિંગ નથી જોતું, એને ભેજ છે, જો આ સિસ્ટમ કરો તો તમારી જમીનનો ફળદ્રુપ તાંક વધે. સિંહોની મારી જે જમીન છે એનો આજનો ફળદ્રુપ તાંક, ઓર્ગેનિક કાર્બન આખા ગુજરાતનો 0.2 થી 0.5 છે. તમારી જાણ માટે કહું, 2.55 ઓર્ગેનિક કાર્બન છે. એ માત્ર ને માત્ર, એ માત્ર ને માત્ર ગૌ માતાની કૃપા અને દેશી બીજનું કારણ છે. એટલે મારી તમામ લોકોની વિનંતી છે કે બાયોડાયવર્સિટીની આપણે વાત કરીએ છીએ, પણ અમલમાં જો કરવું છે તો જેમ સાહેબે કીધું, આપે કહ્યું એમ, આપણી જૂની સંસ્કૃતિને પકડી રાખવી પડશે.
1: ખરેખર ખૂબ સરસ ચર્ચા રહી. હજી તો મેં આજના કાર્યક્રમમાં અનાજ અને કઠોળની જ વાત કરી છે, બાબાપુરી બાજરાની વાત કરી છે.
2: ઘણો બધો લાભ લેવાનો બાકી રહ્યો છે તો મંડી સાહેબનો.
1: શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં અત્યારે આપણે રજા લઈએ છીએ અને ફરી મળીશું સાહેબ સાથે બીજા પ્રોગ્રામમાં. ત્યાં સુધી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર, ધન્યવાદ આપ સર્વેનો.
2: ખૂબ આભાર સાહેબ, નમસ્કાર.
3: કેવું સરસ કહેવાય નહીં, ઘઉંમાંથી ગ્લુટેનના બદલે ફોલિક એસિડ મળે અને ચોખામાંથી લોહ તત્વ મળે.
2: બિલકુલ મિત્રો, આવી તો ઘણી અજાયબ માહિતી શ્રી નરેન્દ્રભાઈ પાસેથી મેળવવાની હજી બાકી છે, પણ તે હવે આવતા રવિવારે સાંભળીશું.
3: ત્યાં સુધી તમારે ત્યાં આવું કોઈ સ્વદેશી બિયારણ, વૃક્ષ કે વનસ્પતિ હોય તો અમને ચોક્કસ જણાવજો, અમે તે બીજા બધાને જણાવીશું.
2: સાવ સાચી વાત. એ માટે ફોન નંબર તો જાણો છો,
3: 94-276-0-65-96. અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ છે,
2: જૈવિક વિવિધતાનું જતન,
3: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
3: બી વિંગ,
2: 5મો માળ,
3: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો અત્યારે લઈએ રજા અને અમે પણ તમારી સાથે ગાઈએ છીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ સુરેશ દલાલની રચના, કાવ્યા પાટડિયાનો સ્વર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતા

0: निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
1: હવે સાંભળીએ ચંદ્રકાંત શેઠની રચના સ્વર છે નિલ્સન ક્રિશ્ચિયનનો।

0: શ્રોતા મિત્રો, આ સાથે જે ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: પપ્પા, આપો 3,000.
2: કેમ ભાઈ?
1: મારી પોકેટ મની.
2: અરે, હમણાં ફક્ત 2,000 કેશ છે.
1: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
2: હે
1: હે નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
2: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1,000 લઈ જા.
1: તમારો મોબાઈલ આવો.
2: લે લે.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
5: દાદા, આ કયો પ્લાન છે?
6: ટેન્જેરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
5: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
6: કેમ?
5: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
6: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે, તારી સમજદારીનું ફળ.
5: RBI કહે છે, સ્માર્ટ બનો, ભૂલ રહો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને એઆઈ લેબની પણ સુવિધા છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધ્યો છે તેમ જણાવી તેમણે ઇંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો.

0: આજે લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ એઆઈ લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે.
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી, પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સલામત અને વિશ્વકક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ગાંધીનગરમાં સંકલિત રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધાઓમાં પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય, કેન્દ્રીય ભોજનાલય, બહુહેતુક તાલીમ હોલ અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી, પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. વાવથરા જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ નોમડિયા અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણિયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદેસર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
2: આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દીકના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીકને એણે આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીકને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2P ના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું.
1: જરા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
3: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા લેકિન અબ જો કુછ સાલો સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મે લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે લેકિન ઉનકો ઢૂંઢ કર ભી पद्म अवार्ड दिया जाता है।
1: केन्द्रीय रमतगमत मंत्री डॉक्टर मनसुख मांडविया की उपस्थिति में आज अमदावाद में राष्ट्रमंडल रमतों दिवस की उजवनी करवामां आवी। आ प्रसंगे तेमणे नायब मुख्यमंत्री हर्ष संघवी और अभिनेता आयुष्मान खुराना की हाजरी में राष्ट्रमंडल रमतों प्रदर्शन उद्घाटन कर्यु। आ प्रसंगे ओलिम्पिक चंद्रक विजेता गगन नारंग पण उपस्थित रहा था। तेमणे प्रतिक्रिया आपता आ मुजब जणाव्यु।
4: मुझे याद है जब 2006 में मैंने अपनी पहली कॉमनवेल्थ गेम्स खेली थी, हम कितने एक्साइटेड थे, और अब 2030 में वापस कॉमनवेल्थ गेम्स इंडिया आ रही हैं, तो आई थिंक लोगों में यहाँ के काफ़ी उत्साह है, काफ़ी ऊर्जा है, और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लगाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी।
1: आगामी 7 दिवस दरमियान राज्यना मोटाभागना विस्तारों में महत्तम तापमान 40 डिग्री सेल्सियस थी वधु रहेवानी आगाही छे। हवामान विभाग की आगाही मुजब राज्य में आगामी दिवसों में वरसाद की शक्यता नहीवत छे, साथ ही तापमान में पण खास फेरफार थवानी शक्यता न होवानो हवामान विभाग वैज्ञानिक प्रदीप शर्माए जणाव्यु।
5: अगले 7 दिन तक पूरे गुजरात में मौसम आमतौर पे खुश्क रहेगा। मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अपनी से राइज आया है हमारा थोड़ा सा, विशेषकर नोरा चेंटर और अपनी अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं। तो वर्तमान में भी क्योंकि वेस्टर्नली विंड्स हैं स्टेट से, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है।
1: दमण ने दीव फूटबॉल एसोसिएशन द्वारा आयोजित मेन स्टेट फूटबॉल लीग नु सफलतापूर्वक समापन थयु। आ स्पर्धा में केन्द्र शासित प्रदेश विविध प्रदेशों की टीमों उत्साहपूर्वक भाग लीधो हतो। खिलाड़ियों समग्र टूर्नामेंट दरमियान उत्तम रमतगमत, शिस्त, टीमवर्क और स्पर्धात्मक प्रदर्शन दर्शाव्यु हतु। आ राज्यस्तर की स्पर्धा 13 मेना रोज शुरू थी थी, जेनी फाइनल मैच आज रमाई थी। अंत में मुख्य समाचार फरी एक बार। मुख्यमंत्री भूपेन्द्र पटेले कहूं कि शिक्षण ने प्राथमिकता आप तो समाज हमेशा आगे। केन्द्रीय मंत्री डॉ मनसुख मांडविया गांधीनगर में रमतगमत माड़खाकीय सुविधाओं उद्घाटन कर। स्थानिक स्वराज की चूंटनी बाद अनेक जिले में होदेदारों की वर्णी प्रक्रिया पूरजोश में। 226 करोड़ रूपया आंतरराष्ट्रीय क्रिप्टो नेटवर्क मुख्य आरोपी की धरपकड़। आगामी 7 दिवस दरमियान राज्य मोटाभागना विस्तारों में महत्तम तापमान 40 डिग्री सेल्सियस वधु रहेवानी आगाही। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
6: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે સંકલિત કાર્યક્રમ
7: રંગભૂમિના

વ્યવસાયિક જૂની રંગભૂમિના સુગમ નાટ્ય સંગીત અને કંઠોપકંઠ ઢાળ માહિતી લેખો કલાકારોની આત્મકથાઓ અને અહીં તહીંથી મળેલી માહિતીના આધારે નાટક ઇતિહાસની આછેરી વાતો અને મધુર ગીતો રજૂ કરતો કાર્યક્રમ રંગભૂમિના રંગ. નિર્માણ સહાય ઓજસ મંકોડી, ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, લેખન અને પઠન દેવેન શાહ. મૂળ ગીતોની એ જ ઢાળમાં રજૂઆત કરનાર કલાકારો ભદ્રાયુ ધોળકિયા, રાજેશ વ્યાસ, નિગમ ઉપાધ્યાય, પ્રીતિ ગજ્જર, નિધિ ધોળકિયા, દિશાની મહેતા, બ્રિજેન ત્રિવેદી, નેહા ત્રિવેદી અને ભરત પટેલ. નિર્માણ પ્રસ્તુતિ ડૉક્ટર ભરત પટેલ. જ્યારે જનસામાન્યનું એકમાત્ર મનોરંજન માધ્યમ હતું નાટક, ત્યારે એ નાટકો જનમાનસ પર કેવી અસર કરતા તેનું એક વિશેષ ઉદાહરણ એટલે 1881માં રાજકોટમાં ભજવાયેલ નાટક હરિશ્ચંદ્ર નિહાળનાર હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. અને આ જ નાટકે મહાત્માજીના જીવનમાં સત્ય એ જ પરમેશ્વર છે આ વાતના બીજ રોપ્યા. ગાંધીજીએ બીજાનો અવાજ સાંભળી પોતાના સત્યના અવાજને જગાડવાનું શરૂ કર્યું. તેનો યશ ગુજરાતી રંગભૂમિને જાય છે. ગાંધીજીએ જોયેલા નાટકની એક ક્ષણ એ રાત્રિ ઇતિહાસની ભવ્ય ક્ષણ હતી. મળતી માહિતી પ્રમાણે સન 1889 સુધીમાં 4 સદ્ધર મંડળીઓ મુંબઈ તેમજ સૌરાષ્ટ્રમાં કામ કરતી હતી, જેમાં 2 પ્રભાવો સ્પષ્ટ

હતા. મુંબઈમાં ભજવાતા ગુજરાતી નાટકો તેમજ બીજો પ્રવાહ સૌરાષ્ટ્રમાં વહેતી નાટ્ય મંડળીની ધારા. મોરબી, રાજકોટ, વાંકાનેર, વઢવાણ, લીંબડી, ચૂડા, સાયલા, સુરેન્દ્રનગર, પાલીતાણા, ભાવનગર વગેરે શહેર ઉપરાંત અન્ય ગામોમાં નાટક ભજવાતા. નાટકની આ પ્રવૃત્તિને વેગ આપનાર સમર્થ સર્જકોમાં કેટલાક નામ કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયા તો બાકીનાનું સ્મરણ કર્યા વિના આગળ કઈ રીતે વધાય. રણછોડભાઈ ઉદયરામ દવે, મણિલાલ નભુભાઈ, કવિ દલપતરામ, વાઘજી આશારામ, ડાયાભાઈ દોરસાજી, નથુરામ સુંદરજી, મૂળશંકર મુલાણી, કવિ ચિત્રકાર ફૂલચંદ શાહ, છોટાલાલ શર્મા, નારાયણ વસંતજી ઠક્કર, હરિહર દિવાના, મણિલાલ પાગલ, પ્રભુલાલ દ્વિવેદી, જીવણલાલ ભટ્ટ, કવિ મનસ્વી પ્રાંતિજવાલા, પ્રાગજી ડોસા, બેરિસ્ટર વિભાકર, પ્રફુલ્લ દેસાઈ, નંદલાલ નકુભાઈ, કવિ જામન, કવિ ગૌરીશંકર વૈરાટી અને રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. જૂની રંગભૂમિના લોકભોગ્ય ગીતોની હારમાળા આપનાર બે પ્રખર કવિ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ તેમજ પ્રભુલાલ દ્વિવેદી. તે સાથે લોકપ્રિય સંગીતકારો હતા માસ્ટર કાસમ મીર અને મોહન જુનિયર, જેની તરજો આજે પણ એટલી જ કર્ણપ્રિય છે. શ્રી વિનયકાંત દ્વિવેદી નોંધે છે તેમ વર્ષો પહેલાં નડિયાદમાં રસકવિના ઘર પાસે મોટરકાર ઊભી રહી. તેમાંથી આર્ય નૈતિક સમાજના મેનેજર શ્રી છગનસિંહ રાઠોડ ઉતર્યા અને કવિને નકુભાઈ શેઠનો સંદેશો કહ્યો. કંપનીની હાલત આર્થિક રીતે ડામાડોળ છે. કવિ શ્રી મણિલાલ પાગલનું નાટક હંસાકુમારી ભજવવાનું છે. ગીતો તમારે લખવાના છે. તે વખતે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ બીમાર હોવા છતાંય નકુભાઈના વિશ્વાસને મૂર્તિમંત કર્યો, ગીતો લખ્યા ને તરજ બાંધી મોહન જુનિયરે, જેણે લોકો પર સંગીતનો

રંગભૂમિના એ મશહૂર ગીતોને યાદ કરી માણનારા આજે હજી ઘણા છે. અરે ઘણા ગીતો તો લોકગીત બનીને ઘર ઘરમાં ગવાતા હતા. આજે જેમ ફિલ્મી ગીતોની બોલબાલા છે, તેમ એ વેળા નાટકના ગીતો પાછળ પ્રેક્ષકો પાગલ હતા.

નાટકની કથાની સમાંતર ગતિએ ચાલતી કોમિક કર્ટનની વાર્તા પણ પ્રેક્ષકોના મન બહેલાવતી. આવું જ કોમિકનું એન્ટ્રી ગીત, મને કહેતું આખું ગામ લલના લટકા.

કવિશ્રી મણિલાલ પાગલ લિખિત નાટક હંસા કુમારીના ગીતો લખ્યા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે અને મધુર તરજો બનાવી સંગીતકાર મોહન જુનિયરે. સાહેબો મારો ગુલાબનો છોડ વેણી હું તો લવિંગની આ ગીત પ્રથમ વખત રજૂ કરનાર ભરતપુરની જાટ કન્યા મીનાક્ષી હતા જેણે મોહન જુનિયરે તાલીમ આપી હતી.

સમાજ જીવનની જીવાતી જિંદગીની કથા લેખક મણિલાલ પાગલે હંસાકુમારી નાટકમાં રજૂ કરી હતી, જેના ગીતો લખ્યા હતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે. હંસાકુમારીનો પાઠ ભજવતા વિખ્યાત નટ માસ્ટર ગોરધન.

0: રંગભૂમિના રંગો, જૂની રંગભૂમિના સુગમ ગીતો તેમજ કંઠોપકંઠ છપાયેલી મળેલી માહિતીના આધારે ઇતિહાસની આછેરી વાતો રજૂ કરતો આ હતો કાર્યક્રમ રંગભૂમિના રંગો. ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, નિર્માણ સહાય ઓજસ મંકોળી, લેખન અને પઠન દેવેન શાહ, નિર્માણ પ્રસ્તુતિ ડોક્ટર ભરત પટેલ.
1: હમણાં જ આપે સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો સાંભળ્યો. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં એટલે કે 7:50 ગુજરાતી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના દેવાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્યપૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે.
1: हम इस क्षेत्र में शांति और स्थिरता चाहते हैं. दूसरा, हमारे लिए प्रवासी समुदाय का कल्याण और भलाई बहुत आवश्यक है. तीसरा, हम चाहते हैं कि ईंधन की कीमतें कम हों क्योंकि हम इसके बहुत बड़े आयातक हैं और इसका अधिकतर हिस्सा इसी क्षेत्र से आता है.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. તેમણે ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું.
2: जिन मुद्दों पर हम भारत के साथ मिलकर काम करते हैं उनकी व्यापकता और दायरा ही इस बात को दर्शाता है कि भारत दुनिया में हमारे सबसे महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक है.

0: की शुरुआत हमारे साझा मूल्यों से होती है। हम दुनिया के दो सबसे बड़े लोकतंत्र हैं।
1: श्री रूबियो आगामी 26 मई क्वाड विदेश मंत्रीओनी बैठक में भाग लेशे। दरमियान राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाले अमेरिकाना विदेश मंत्री मार्को रूबियो साथे द्विपक्षीय मुद्दे चर्चा करी। पश्चिम बंगाल में भारतीय जनता पार्टी ना उम्मीदवार देवांशु पांडाए फाल्टा विधानसभा बैठक की पेटा चूंटणी में जीत मेळवी छे। श्री पांडाए आ बैठक 1,09,000 थी वधु मतों थी जीती लीधी छे। भारतीय कम्युनिस्ट पार्टी मार्क्सवादी ना उम्मीदवार शंभुनाथ कुर्मी 40,600 थी वधु मतों साथे बीजा स्थाने रह्या, ज्यारे कांग्रेस ना उम्मीदवार त्रीजा अने तृणमूल कांग्रेस ना उम्मीदवार चौथा स्थाने रह्या हता। पश्चिम बंगाल विधानसभा चूंटणी माटे मतदान दरमियान मोटा पाये गैररीतिना आरोपों बाद चूंटणी पंचे फाल्टा बैठक पर फेर मतदाननो आदेश आप्यो हतो। पुनः मतदान 21 मई रोज योजायुं हतुं। राष्ट्रपति द्रौपदी मुर्मू आवतीकाले वर्ष 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે। આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે। આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEને ત્રુટી રહિત પુનઃ મૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા IIT મદ્રાસ અને IIT કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા। CBSEના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ EI રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે। આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો AI નિર્મિત છે। નાણામંત્રી દ્વારા આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી। સરકારે નાગરિકોને શંકાસ્પદ અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો। સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે। સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે। દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે। એક નિવેદનમાં તેમણે કહ્યું, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે। ભારતે આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠો અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે। વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગચાળાને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે। યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। દેશભરના 83 શહેરોમાં 2,000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી। પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે। UPSCએ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઇમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે। રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો। રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી। ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે। દરમિયાન બલોચ લિબરેશન આર્મીના માઝિદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે। રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2ના મોત થયા છે। યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરેન્જનિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો। 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ ત્રીજી વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરેન્જનિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કર્યા હતા. વિયેતનામના દાનંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે 1 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય સહિત 6 ચંદ્રક જીત્યા. પુરુષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમ્યોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજનવર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો. 50 કિલોગ્રામ વજન જૂથમાં સ્વીટીએ જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સાંગવાને રજતચંદ્રક જીત્યો તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંધે કિર્ગિસ્તાનની ઇરુકે કાદિરબેગ કાઇઝીને 13-2થી હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો. આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં પહોંચ્યું છે. અને એક મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના દેબાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: .656 અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 8 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વરસાદ આવે કે તરત જ વૃક્ષના રોપા રોપી દેવા તૈયાર એવા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈ મોસમમાં કોઈ પક્ષી ન જોવા મળે તો આવું કેમ બન્યું એવું વિચાર્યું છે ખરું?
0: પક્ષીઓની વસ્તી વધઘટ થવાથી શું ફેર પડે છે એવું કદી વિચાર્યું છે ખરું?
1: કોઈ પશુ કે પક્ષીનો આપણને માનવજાતને શું ફાયદો છે એ વિચારવા જેવું છે.
0: આ વાત ગીર ફાઉન્ડેશન તો કહે છે જ, પણ શ્રી વિવેક પરમાર જેવા પ્રકૃતિ પ્રેમી પણ ખૂબ ઊંડા અભ્યાસ પછી ભારપૂર્વક કહે છે.
1: હા મિત્રો, દર વખતની જેમ આજની ચર્ચા પણ ખૂબ નોંધપાત્ર છે, એટલે સાંભળો અને નોંધતા જાઓ.
2: નમસ્કાર વિવેકભાઈ.
3: નમસ્કાર ધરુભાઈ.
0: નમસ્કાર.
3: નમસ્કાર હિનાબેન.
2: હિના, આજે ઘણી વખત કહીએ છીએ ને કે પ્રકૃતિ સાથે જેને પ્રેમ હોય એ કામ ગમે તે કરતા હોય, પણ એ પ્રકૃતિની સાથે જોડાયેલા રહે અને કામ કરતા કરતા એ પોતાના વિસ્તારમાં ત્યાં ને ત્યાં કંઈક પ્રકૃતિના જતન માટે, રક્ષણ માટે કંઈક સારું કામ કરતા રહે, એવા વિવેકભાઈ પરમાર છે. એટલે આમ તો જે કામ કરે છે એ ગુજરાત વિદ્યુત વિભાગમાં કામ કરે છે, પણ એમને પક્ષીઓ પ્રત્યે પ્રાણીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ કે એ આ બધાની ખાસ કરીને એનો ડેટા મેળવવામાં, એની ગણતરી કરવામાં, એનો અભ્યાસ કરવામાં, એનું વર્તનનું ઝીણવટપૂર્વક આખું નિરીક્ષણ કરવામાં એમાં બાકીનો સમય ગાળે. એટલે વિવેકભાઈને એને કારણે ઘણા બધા પક્ષીઓ

0: સાથે પરિચય થયો, પ્રાણીઓની પણ એટલી જ સમજ થઈ અને અત્યારે પણ એ એવું જ સરસ કામ કરી રહ્યા છે.
1: તો વિવેકભાઈ, તમે ક્યારથી આ અભ્યાસ કરવા માટે પ્રેરાયા?
2: મારી જે ભાવના છે તો મારા ખ્યાલથી જન્મથી જ હશે, કેમ કે મારા ફાધર એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, વન વિભાગમાં, અને એમની જે ઓફિસો તમે જુઓ તો એ હંમેશા પ્રકૃતિના ખોળે જ હોય, અને એમની સાથે હું જતો હતો અને એમને અલગ અલગ વસ્તુઓ મારે માટે લઈને આવે. જેમ કે તમે કૈલાશપતિનું ફૂલ કદાચ જોયું હશે, તો એમાં કદાચ ગુલાબની સુગંધ અને મોગરાની સુગંધ મિક્સ કરો તો એની જે સુગંધ થાય એટલી સરસ એની સુગંધી હોય,
0: અને
2: એટલી તીવ્ર હોય છે અને એટલી સરસ. પછી શિમડાનું ઝાડ જુઓ તમે, પછી કેશુડાનું ઝાડ જુઓ, તો એવી બધી પ્રકૃતિના ખોળે હું એમની સાથે પણ ફરેલો છું અને એમને મને એનું ઇન્ટ્રોડક્શન બી ઘણું બધું સારું કરાયું છે, જે આપણા ડીએનએ માં આવી ગયું છે, એટલે તમે એનાથી દૂર તો ના જ રહી શકો. અને જેમ જેમ હું આગળ વધ્યો પછી મારામાં થોડી કરુણાનો ભાવ બી પહેલાથી મારા મધર તરફથી વારસામાં મળેલો છે. તો પછી જ્યારે હું કોઈ એક્સિડન્ટ થતા જોઉં, જેમ કે કોઈ બર્ડ છે કાં તો કોઈ એનિમલ છે, કૂતરાનું એક્સિડન્ટ થયું છે, મંકીનું થયું છે, તો મેં 10 વર્ષથી તો હું એના રેસ્ક્યુ કરું છું. બરોબર, જ્યાં સુધી હું ગાંધીનગરમાં હતો ત્યાં સુધી મેં 10 વર્ષ સુધી એના રેસ્ક્યુ કર્યા, ઘણા બધા જીવો બચાયા. જે ખાલી પક્ષી તમે જોઈને ખુશ થઈ જાઓ છો, એને મેં હાથમાં લીધું છે, ખવડાવ્યું છે, એના બચ્ચા મોટા કર્યા છે, એટલે એના પ્રત્યે મેં બહુ અનહદ લાગણી હતી મારા માં પહેલેથી. એના પછી મારી ટ્રાન્સફર થઈ બનાસકાંઠા ડીસાની અંદર, જે નડાબેટની જે બોર્ડર છે ત્યાં. ત્યારે થોડું આપણે અલગ થઈ ગયા, જેને આપણે આટલું બધું મળ્યા હોઈએ, જોયા હોય, જેને અનુભવ કર્યો હોય, ત્યાંથી થોડા અલગ થવું એટલે તમારે થોડી બેચેની થાય તમારા અંદર કે યાર હું આનાથી કેવી રીતના અલગ થઈ શકું, પ્રકૃતિથી કેમ ના અલગ થઈ શકું. પછી હું મારા વાઈફ ત્યાં અલગ અલગ જંગલોમાં ફરતા હતા, ત્યાં દાંતાના જંગલો છે, અંબાજી છે, પછી નડાબેટ એ બોર્ડર છે, ત્યાં વેટલેન્ડ છે, અને એ વેટલેન્ડની અંદર શિયાળા દરમિયાન છે ને માઇગ્રેટરી બર્ડ્સ આવે છે બધા અલગ અલગ. જેમ કે ઉપરના દેશોની અંદર જયારે બરફ થાય, સ્નોફોલ થાય, ત્યારે એ જગ્યાએ સર્વાઈવલ માટે પક્ષીઓ જોડે કઈ રહેતું નથી, એટલે એમને બચવા માટે 12,000, 13,000, 15,000 કિલોમીટર ટ્રાવેલ કરીને હિમાલય ઓળંગીને પણ એટલો બધો પ્રવાસ, અને એટલું બધું ઓળંગીને હિમાલય ઓળંગીને એ લોકો અહીંયા આવે છે ખાલી સર્વાઈવલ માટે, જીવવા માટે થઈને, એટલે એને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ. હા, ત્યારે નડાબેટની સૌથી પહેલી પક્ષી ગણતરી થઈ 2023 ડિસેમ્બરની અંદર, અને એની અંદર ઉદય વોરા સાહેબ સાથે હું હતો એ પક્ષી ગણતરીની અંદર. ત્યારે પછી મારો રસ વધારે થઈ ગયો એની અંદર, અને પછી મેં બર્ડ કાઉન્ટિંગ ને બધું ચાલુ કર્યું. એના પછી 3 જેવી પક્ષી ગણતરી કરી છે, એમાં પંડાના જંગલની અંદર બી એક પક્ષી ગણતરી કરવા ગયો હતો મધ્યપ્રદેશની અંદર. એના પછી સિંહ ગણતરી, ગુડખડ ગણતરી અને દીપડા ગણતરી પણ કરેલી છે, એટલે પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ હું અલગ અલગ પક્ષીઓ જ્યાં જે બી જાઓ, ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન આવે છે જેની અંદર તમે ડેટા નાખી શકો છો, એટલે હું જ્યાં બી જઉં, જે લોકેશન પર હોઉં, ત્યાં જે બી મને બર્ડ્સ દેખાય એનો હું ડેટા એ એપ્લિકેશનમાં નાખવાનો પ્રયત્ન કરું છું, એટલે જેટલી બી બર્ડની સ્પીસીસ છે એ આપણે રેકોર્ડમાં રહે, અને એ રેકોર્ડ આખા વર્લ્ડ લેવલ પર રહે છે, અને જે સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે કે આ બર્ડ આ ટાઈમે કયા સિઝનમાં આવે છે, ક્યારે આવે છે, એનો હેબિટેટ શું છે, કયા વિસ્તારમાં જોવા મળે છે, ક્યાં જોવા નથી મળતું, કાં તો એ કોઈ અલગ વિસ્તારમાં જોવા મળે છે એનો હેબિટેટ નથી, તો એવો જાણવાનો પ્રયત્ન કરે કેમ અહીંયા આવ્યું, એનો હેબિટેટ તો છે નહીં, તો એનો જે જૂનો હેબિટેટ તો એ લોસ થઈ ગયો કે એમાં શું તકલીફ થઈ, કે વાતાવરણ બદલાઈ ગયું કે શું થયું, એટલે પછી જ્યારે લુપ્ત થવાના આરે હોય જે સ્પીસીસ, એનો ડેટા પણ આપણે એ રીતે જ મળે છે કે આ પક્ષીઓની સંખ્યા કેમ ઘટી રહી છે, એટલે આ બધા રિસર્ચ માટે ડેટાની બહુ જરૂર રહે છે આપણે. અને એક આઈ નેટ એટલે આઈ નેચરલિસ્ટ કહીને એક એપ્લિકેશન છે, જેમાં નાના નાના જીવજંતુઓ છે, વાઇલ્ડ લાઈફ છે, કે કોઈ બી એવી સ્પીસીસ છે જેનો તમે ડેટા અંદર નાખી શકો છો, એ પણ ડેટા વર્લ્ડ વાઇડ રહે છે, એટલે એના ઉપરથી તમે રિસર્ચ કરી શકો. જેટલા બી આપણે સાયન્ટિફિક છે એ ડેટાના આધારે જ બધી ખબર પડતી હોય છે આપણે, કે ભાઈ કયું પક્ષી બચાવવું કે કયું પ્રાણી બચાવવું, કયું લુપ્ત થવાના આવે છે, કોનો હેબિટેટ લોસ છે, એ બેસ ઉપર જ નક્કી થાય છે કે ભાઈ આ જગ્યાને અભયારણ્ય રાખવું છે કે આ જગ્યાને તમે પબ્લિકની અંદર માઇનિંગ માટે આપી શકો છો, કાં તો કોઈ કન્સ્ટ્રક્શન માટે આપી શકો છો કે નથી આપી શકતા. એ બધા ડિસિઝન જ્યારે ગવર્મેન્ટને લેવાનો હોય તો એમને ડેટા જોઈએ, જે ડેટા આપણે આ બધી એપ્લિકેશન થ્રુ એમને આપી શકીએ છીએ.
1: તો વિવેકભાઈ, તમે હમણાં જ વાત કરી કે તમે વોરા સાહેબ સાથે બધું ઘણું બધું કામ કર્યું છે, તો હવે હું તો એમની સાથે ઘણી બધી શિબિરોમાં ગયેલી છું, એટલે મને ખબર છે કે વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં સુધી પક્ષીઓ જોવા માટે, ગણતરી કરવા માટે, ફોટા પાડવા માટે એવી રીતે મોકલતા હોય છે. એક શિબિરમાં એવી ગઈ હતી ને, તો એમણે તો વિદ્યાર્થીઓને ખાસા કાદવની અંદર થઈને, એટલે પાણીના પક્ષીઓ હોય ને એનું પણ સંરક્ષણ કેવી રીતે કરાય, અથવા એનું નિરીક્ષણ કર્યા પછી એને કેવી રીતે બચાવવા જોઈએ, અથવા તો એનું ખોરાક શું છે, એનું હેબિટેટ શું છે, એ બધી ગણતરીઓ કરતા હોય છે. તો તમે એવા પાણીના પક્ષીઓ, પછી ઝાડ અને વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓ, જમીન ઉપર રહેતા પક્ષીઓ,

0: ઓટની અંદર દૂર જતું રહે છે. પછી એ કાદવ કીચડવાળો એરિયા થઈ જાય છે, અને તમે બી એના પક્ષીથી બહુ દૂર હોવ છો. એટલે તમે બાયનોક્યુલર કે કેમેરો યુઝ કરો તો તમે જોઈ શકો છો, પણ પ્રોપર તમે બધા નથી જોઈ શકતા. જેમ કે તમે નળા બેટની અંદર જાઓ તો એ જે વિસ્તાર છે બહુ લાંબો છે. તો અમે હા, તો એ ટાઈમે અમારે 156 કે 157 જેવી ટીમ થઈ હતી,
1: અને ચોમાસામાં તો સેંકડો ચોરસ કિલોમીટરમાં એકલું પાણી જ ભરેલું
0: પડ્યું. હા, એકલું પાણી જ ભર્યું હોય છે. પણ વેટલેન્ડનો મતલબ એવું થાય કે વધારે પાણી નહીં, છીછરું પાણી. એટલે એ શિકારીને જે કરવો હોય એ કરી શકે, બરોબર. વધારે પાણી હોય તો પછી એને એ શિકારમાં બી તકલીફ પડે, અને જે લીલ ને એ બધું જે ખાતા હોય ત્યાં સુધી પહોંચી પણ ના શકે. એટલે મોટાભાગે જે માઇગ્રેટ કરીને પક્ષીઓ આવે છે ને, એ ચોમાસાના 2-3 મહિના પછી જ્યારે પાણી થોડું ઓસરી થાય, છીછરું થઈ જાય, પછી એ જગ્યા પર આવે છે. માની લો કે એ માઇગ્રેટ કરીને અહીંયા આવ્યું છે અને પાણી એટલું છીછરું નહીં થયું, તો પછી એ જગ્યાની જગ્યાએ બીજી જગ્યાએ વધારે પ્રિફર કરતું હોય છે. પણ આ નળા બેટ છે, કાં તો આ નળ સરોવર છે, એ જે અભયારણ્ય છે, કાં તો એ જે વેટલેન્ડ છે, એની અંદર એમને ફિક્સ જ હોય છે કે આ ટાઈમે પાણી ઓસરી જતું હોય છે. પણ ઘણી વખત મેં એવું બી માર્ક કર્યું છે કે વધારે પાણી રહેતું હોય એ સમયે પક્ષીઓ નથી આવતા, એ ઓસરવાની રાહ જોતા હોય છે, અને એ પાછળથી એ આવવાનું શરૂઆત કરતા હોય છે. પછી આ વખતે અમે હમણાં ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર જ એવું અમારો એક ડેટા મળ્યો, જ્યારે અમે બર્ડ કાઉન્ટિંગ ને બધું કરતા હતા, કે ફ્લેમિંગો છે એ હમણાં આખા ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતા. એવું અચાનક થયું, એટલે વોરા સાહેબે સુરખાબ, એટલે વોરા સાહેબે એવું નક્કી કર્યું કે બધા એક સાથે અલગ અલગ વેટલેન્ડ ઉપર જાઓ અને જુઓ કે ક્યાં ક્યાં સુરખાબ છે. તો કલોલ ની અંદર બી એક સાઈડ છે, પછી અલગ અલગ જે વેટલેન્ડ સાઈડ છે એ દરેક જગ્યાએ ક્યાંય ફ્લેમિંગો નતા. ઇવન હું ધોલેરા ગયો તો ત્યાં પણ ફ્લેમિંગો નતા. પછી ફ્લેમિંગો ખાલી 2 જ જગ્યા ઉપર મળ્યા, એક તો નળા બેટ અને એક કચ્છની અંદર, કેમ કે એમનું એ નેસ્ટિંગ ટાઈમ હતો, અને નેસ્ટિંગ માટે એમને જે હેબિટેટ જોઈએ એ એમને બીજી કોઈ લોકેશન પર પ્રોપર મળી શક્યા નહીં. એટલે એમને શું કર્યું, પોતાની જાતને માઇગ્રેટ કરીને એ જગ્યા પર લઈ ગયા. હવે એ અસંખ્ય સંખ્યા લાખોની સંખ્યામાં હોય, તો કચ્છમાં લાખોની સંખ્યામાં જોવા મળ્યા, નળા બેટની અંદર જોવા મળ્યા, પણ આખું ગુજરાત ખાલી હતું, ક્યાંય બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળ્યા. પછી એ નેસ્ટિંગ ટાઈમ પૂરો થયો, હવે એ અલગ અલગ લોકેશન પર શિફ્ટ થયા છે, કેમ કે ફૂડ દરેક જગ્યાએ લિમિટેડ હોય અને સંખ્યા વધારે હોય એટલે ફૂડ મળવાની શક્યતા ઘટી જાય, એટલે ત્યાંથી બી માઇગ્રેટ કરીને અલગ અલગ જગ્યા પર જાય.
1: તો એ જે વિવેકભાઈ તમે કહ્યું કે સુરખાબ છે, ત્યાં માનો કે પોતાને માળા બનાવ્યા, બચ્ચા મૂક્યા, તો એ ઈંડા મૂકીને પછી ઈંડાને છોડીને આવતા રહે ત્યાં બીજી જગ્યાએ ખોરાક ખાવા માટે?
0: ના, એ ત્યાં છોડી નથી આવતા, એ એકચ્યુઅલી એને વેઇટ કરે છે. એનો જે સિઝન હોય, જેમ કે 2 કે 3 મહિનામાં જે એના બચ્ચા મોટા થઈ જાય, એટલે ધારો કે તમે નળાબેટ જેવા વિસ્તારની અંદર જાઓ છો, તો એ લોકો શું કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતા હોય. બચ્ચા એ સમયગાળામાં મોટા થઈ જાય અને તમે જોશો કન્ટિન્યુઅસલી એક ઝુંડમાં તમને ઉડતા જોવા મળે એના બચ્ચા સાથે. પછી એ લોકો એવું ડિસિઝન લે છે કે ભાઈ આ બચ્ચું ઉડવા માટે સક્ષમ છે, આટલા હજારો કિલોમીટર સુધી આવી શકશે અમારી જોડે માઇગ્રેટ કરીને પાછું, તો એ બધા બચ્ચા રિટર્ન થઈ જાય છે. પણ જે બચ્ચા એટલા સક્ષમ થતા નથી, કાં તો બહુ લેટ આયા છે દુનિયાની અંદર, બરોબર, તો એ એટલું બધું લાંબુ ટ્રાવેલિંગ નહીં કરી શકે, તો એ પછી નેક્સ્ટ સિઝન સુધી રોકાઈ જાય છે. એટલે પછી એ તમારા કાઉન્ટિંગની અંદર મળે છે હમણાં ફ્લેમિંગો, કે ભાઈ તમને ઉનાળાની અંદર કે ચોમાસા પહેલા બી તમને એ જોવા મળે છે. હમણાં બી મને ચોમાસા પહેલા બી અહીંયા ફ્લેમિંગો જોવા મળ્યા હતા ધંધુકા ધોલારાની અંદર. એ રોકાઈ જાય છે જે લેટ હોય છે બચાવ.
2: તો એ નેક્સ્ટ સુધી રોકાઈ જાય તો પછી એમના પેરેન્ટ્સ ની રાહ જોવે કે આવે ને એમને લઈ જાય, કારણ કે એમને રસ્તો તો જોયો જ ના હોય ને.
0: એમાં ઓલમોસ્ટ આમાં કેવું હોય છે કે એક પેરેન્ટ્સ જેવું કે સોશિયલ જેવું હોય છે આમાં, કે એક સાથે રહી શકે છે, કાં તો મોટા ભાઈએ પેરેન્ટ્સ એની સાથે રોકાઈ જતા હોય છે, અને આ સોશિયલ છે, કેવું નહીં કે મારું બચ્ચું છે હું જ મોટું કરીશ કે હું જ ખવડાવીશ,
2: એવી જવાબ
0: હા એ થઈ જાય છે. અને પક્ષી જગતમાં કેવું છે, ખાલી અને શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ ખાલી ફૂડ આપવાનું હોય છે, પછી એ જાતે શિકાર કરતા શીખે છે કે જાતે ખાતા શીખી જાય છે. જેમ કે હમણાં મેં ટીટોડી પર હું કરી રહ્યો છું રિસર્ચ 2-3 મહિનાથી, જ્યારે આપણે અહીંયા ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ થયું એ ટાઈમે ટીટોડીના 2 ઈંડા ત્યાં હતા, પછી એમાંથી 2 બચ્ચા આવ્યા જે ટાઈમે આપણે ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ ટાઈમે, તો એમાંથી એક બચ્ચું શિકાર બની ગયું, અને એક બચ્ચાને હું કન્ટિન્યુઅસલી 2 મહિનાથી મોટું થતા જઈ રહ્યો છું, બરોબર. તો શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે નાનું હતું ત્યારે એની માં જોડે મેં વધારે સમયથી જોયું, અને એ સિવાયથી છે ને એ જાતે જ ખાય છે, અલગ અલગ જગ્યાએ ફરે છે, ખાતું જાય છે, શિકાર શોધતું જાય છે, અને એની મમ્મી જ્યારે એને વોર્નિંગ આપે ને, એકચ્યુઅલી એનો જે કલર છે એ પહેલેથી એવો નહીં હતો, બ્લેક અને એ રહ્યો, એ કેમોફ્લેક થઈ જાય, જે જમીનનો જે કલર છે થોડો હા ભળી જાય, જે કિચડિયા ટાઈપનો કલર હોય એવું. એટલે જેવી એની મધર વોર્નિંગ આપે કોઈ શિકારી પક્ષી કેવું કંઈ આવે, એટલે એફર્ટ લઈને જમીન પર બેસી જાય અને એટલું સરસ કેમોફ્લેક થઈ જાય કે તમને દેખાય જ નહીં. હા, અને હા બહુ હોશિયાર થઈ જાય, અને એવું વારે ઘડીએ મેં એનું એ બિહેવિયર જોયું છે. પણ જેમ જેમ મોટું થાય એટલે એનો જે ઓરિજિનલ ઉપર જે બ્લેક કલર છે અને જે બીક છે એ દેખાવાનું ચાલુ થઈ જાય છે. પણ એની માં એને ઇનિશિયલ સ્ટેજ પર જ ખવડાવે છે, પછી એને સર્વાઈવલ કરતા શીખવાડે છે કે ભાઈ મારો રોલ પૂરો થઈ ગયો છે, હવે તારે જીવવાનું છે, અને તારે કેવી રીતના જીવવાનું છે તારે જોવાનું છે.
2: તો પછી આ બધા જે પક્ષીઓ હોય છે, દરેક અલગ અલગ પક્ષીઓ છે, તો બધાનો પક્ષીઓનો ખોરાક એક જ હોય છે કે

0: અલગ અલગ હોય છે, અલગ અલગ પક્ષીઓ અલગ અલગ વસ્તુ ખાય.
1: એકચ્યુઅલી આપણે એવું માનીએ છીએ કે પક્ષીઓ શાકાહારી હોય છે, પણ એકચ્યુઅલી પક્ષીઓ જે છે એમનો મેઇન ખોરાક આ બધી જીવ જંતુઓ જ છે. આપણે તો કબૂતરના દાણા નાખીએ છીએ, એ જે આપણે આદત પાડી છે, પણ એનો નેચરલ ખોરાક નથી.
2: અચ્છા,
1: પક્ષીઓનો મેઇન રોલ જે છે એ ઇકોસિસ્ટમની અંદર જે આ બધા જે મચ્છરો છે, કાં તો હમણાં તમે તીડના આક્રમણ સાંભળ્યા હશે, જે યુગો પહેલાથી તમે વાંચો ને તો એનાથી બી તીડના આક્રમણો તમને સાંભળવા મળશે કે તીડે આક્રમણ કર્યું, આખું ખેતર પૂરું કરી નાખ્યું, આખું બનાસકાંઠા વાળો ભાગ બી એ હતો, બરોબર. એટલે બર્ડ્સનું મેઇન કામ આ છે કે તમારે ઇકોસિસ્ટમની અંદરથી આ જે છે એને કંટ્રોલ કરવું. જેમ કે ડ્રેગન ફ્લાય આપણે કદાચ વાણિયા કહેતા હતા, એને એમનું મેઇન કામ હતું જે ઉડતા મચ્છરો છે એને પકડવાનું. હવે જો ડ્રેગન ફ્લાય ઓછા થયા તો મચ્છરોની સંખ્યા વધી ગઈ, ઇકોસિસ્ટમ ડિસબેલેન્સ થઈ ગયું, પછી મેલેરિયા અને ડેન્ગ્યુ ને બધું ફેલાઈ જાય છે. પછી જે બીજા તીડ છે, બીટર્સ ને બધા જે પક્ષીઓ છે મોટાભાગના, એ આ તીડ ને બધું ખાય છે. માની લો કે પક્ષીની સંખ્યા ઘટી ગઈ તો તીડની એટલી બધી સંખ્યા વધી જશે. અને તીડ કેવી સ્પીસીસ છે, એ નોર્મલ મોડની અંદર એકદમ નોર્મલ હોય, ઓછો ઘાસ ખાય, એનો ખોરાક ઓછો હોય, પણ પછી પેલું પોકેમન ની અંદર કેવું રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એક પણ બોલ નાખો એટલે પેલું એકદમ રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એકદમ પેલું હિંસક થઈ જાય. જયારે એનો એ રૂપ બદલાય છે ને, પછી એને ડબલ ખોરાક જોઈએ, ત્રણ ગણો, ચાર ગણો, અને રિપ્રોડક્શન એનું સિસ્ટમ એટલી બધી વધી જાય છે કે ના પૂછો વાત. પછી એ જે ખેતરમાં બેસે અડધો કલાક, કલાક, ત્રણ કલાકમાં આખું ખેતર પૂરું કરી દે, પછી આગળ વધે, નવા બચ્ચા પેદા કરે, આગળ વધે, વધતા જ જાય. અને એનું સોલ્યુશન આજ સુધી આપણે શોધી શક્યા નથી. લોકો ડીજે વગાડીને ભગાવવાનો પ્રયત્ન કરે છે, કાં તો અમુક ટાઈમે સળગાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ બી તમે ભગાવવાનો પ્રયત્ન કરો, આજ સુધી આપણે એ સોલ્યુશન નહીં લાવી શક્યા કે તીડ જો તમારા ખેતરમાં પડ્યા તો તમે એને કેવી રીતના પાક બચાવી શકો, એનું સોલ્યુશન આજ સુધી નથી. આખું ખેતર સાફ કરી નાખે, આપણે જો એક જ રસ્તો છે,
2: ઝાડ સાફ કરે,
1: સાફ કરી નાખે. એટલે તમારી જોડે એક જ સોલ્યુશન છે કે પક્ષીઓ બચાવો, અને એનું જે હેબિટેટ રહેશે, પક્ષીઓ વધશે, તો આની સંખ્યા કંટ્રોલમાં આવશે. જે આપણી આહાર શૃંખલા ચાલે છે જે પ્રમાણે, એ પ્રમાણે જ ચાલે છે. એટલે પક્ષીઓ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ખરેખર. એ નહીં બચે ને તો આપણું બચવું બી બહુ મુશ્કેલ છે. આપણા થાળીની અંદર રોટલી નહીં આવે.
0: પક્ષીઓ તો 10% જ ખોરાક ખાતા હોય છે ખેતરનો, પણ તીડ વધારે ખાય છે, એટલે 10% ભલે ખાય એ ખાવા દેવાનું.
2: નુકસાનકારક જીવો છે એ જ વધારે ખાય છે. પણ તો પછી વિવેકભાઈ, આપણે જે કહીએ છીએ કે પક્ષીઓને હવે રાખવા પડે, તો એના માટે વૃક્ષો કે એના નિવાસસ્થાનની પણ જરૂર પડશે ને? તમે નિવાસસ્થાનનો અભ્યાસ કર્યો છે, એમાં નિવાસસ્થાનમાં કયા કયા પ્રકારના વૃક્ષોની જરૂર પડે?
1: અલગ અલગ પક્ષીઓ અલગ અલગ નિવાસસ્થાનમાં રહેતા હોય છે. જેમ કે હાલ આપણે અત્યારે ઉનાળો ચાલે છે, તો અત્યારે ગાંધીનગરની અંદર તમે આ સંત સરોવરની કોતરમાં જાઓ તો બ્લુ ટેઇલ બીટર આવે છે. આપણે એશિયન ગ્રીન બીટર રૂટીન છે, જે લોકલ અહીંની સ્પીસીસ છે, અને બ્લુ ટેઇલ બીટર એ માઇગ્રેટ કરીને અહીંયા આવે છે, ખાલી અહીંયા બચ્ચા પેદા કરવા માટે.
2: એટલે એની વાદળી પૂંછડી હોય,
1: વાદળી પૂંછડી હોય એની, અને પેલાની સાઈઝ કરતા થોડા મોટા હોય. એ ઉનાળા દરમિયાન જ આવે છે. અલગ અલગ પક્ષીઓ અલગ અલગ ઋતુની અંદર અહીંયા આવતા હોય છે. એટલે તમારે જો પક્ષીઓ ઉપર વધારે ધ્યાન આપવું હોય કે એનું હેબિટેટ લોસ ના થાય અને એમને ખાવા મળી રહે, તો આપણું જે પ્લાન્ટેશન છે એ આપણે થોડું સુધારવું જોઈએ. જેમ કે બધા જે વૃક્ષો છે એ બધી સિઝનની અંદર ફળ નથી આપતા. દરેક વૃક્ષની એક અલગ અલગ ખાસિયત છે, અલગ અલગ સિઝનની અંદર આપે છે. જેમ કે અત્યારે ઉનાળો શરૂ થતા પહેલા તમને જામફળ, સીતાફળ છે એ બધું મળ્યું. અત્યારે ઉનાળો એની પીક ઉપર છે, તો તમારે રાયણ, ફાલસા આ બધા ફળો મળી રહ્યા છે. અને જેવું આ સિઝન જશે, ઉનાળો જશે, ચોમાસું શરૂ થશે, જાંબુ જેવા ફળો તમને આવવાના શરૂ થઈ જશે. તો તમારે જો પક્ષીઓ પર વધારે, એમને ફૂડ ચેન ઉપર વધારે ધ્યાન આપવું હોય, એને જે ખોરાક છે કાં તો ફ્રૂટિંગ ઉપર ધ્યાન આપવું હોય, તો તમારે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે બધી સિઝનની અંદર એમના ફળ મળી રહે. બધી પ્રકારના તમારા વૃક્ષો વાવવા જોઈએ. અને જ્યારે ચોમાસા દરમિયાન પક્ષીઓ એટલા માટે અહીંયા આવે છે, કેમ કે એમનો મેઇન જે પ્રજનનનો જે ટાઈમ છે, કે જે એમને વધારે પોષક તત્વોની જરૂર પડે પ્રેગ્નન્સીના સમયની અંદર, એટલે ચોમાસાના સિઝનની અંદર સૌથી વધારે જીવજંતુઓ તમને જોવા મળશે, ઉડતા જીવજંતુઓને. અને એની અંદર સૌથી વધારે પ્રજાતિઓના જીવડા તમને ગમે ત્યારે જોવા મળશે. મકોડાની સંખ્યા બી એટલી બધી વધારે હશે, ફૂદાની સંખ્યા બી એટલી બધી વધારે હશે. તમે ઘરની અંદર એક ટ્યુબલાઇટ કરશો તો એની અંદર બી એટલા બધા જીવડા આવી ગયા હશે. એટલે મોટાભાગના પક્ષીઓ એ જે ચોમાસાનો જે સમયગાળો છે એને વધારે પ્રિફર કરતા હોય છે, કેમ કે એને એ ટાઈમે બચ્ચું મોટું કરવા માટે મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીનની જરૂર પડે છે. એટલે એ પ્રોટીન એને ચોમાસા દરમિયાન મળી રહે છે, એટલે એ ટાઈમે એ વધારે એ કરતા હોય છે. અને પ્લાન્ટેશનમાં તમે કીધું એમ કે તમારે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ જો તમારે એનો એક્ચ્યુઅલ હેબિટેટને તમારે બચાવવો હોય તો.
0: તો ખાસ કેવા વૃક્ષો વાવવાના? એટલે આપણા ત્યાં ઇન્ડિયન વૃક્ષોમાં પાછા રાજ્ય પ્રમાણે અને રાજ્યમાં પણ પછી ગામ પ્રમાણે તાલુકા પ્રમાણે જે એની ભાવતી જમીન હોય એવા વૃક્ષો વધારે જરૂરી હોય તો એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય?
1: વૃક્ષોની અંદર આપણે એક બીજી વસ્તુ એ બી અગત્યની છે કે

0: વૃક્ષોના પણ એ અમુક ટાઈમની જમીન જ ફરતી હોય છે, બરોબર. જેમ કે અત્યારે તમે કેસુડાની સિઝન ફૂલ ચાલે છે, તો તમે કેસુડ અત્યારે વાવી શકો છો, પણ તમે અરવલ્લી જિલ્લાની અંદર કેવી રીતના જાઓ તમે એ પટ્ટા ઉપર, બરોબર છે, સાબરકાંઠાની અંદર કેવી રીતના અને એના જંગલોમાં જાઓ, તો અત્યારે કેસુડો તમને ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. કેમ કે એ એનું એકચ્યુઅલ હેબિટાટ છે, એ જમીન એને બહુ વધારે માફક આવી ગયેલી છે. તમે અહીંયા વાવી તો શકો છો અહીંયા, પણ તમે એકલ દુકલ અલગથી વાવી શકો છો, બરોબર. પછી જેમ કે તમારે ઘરે પ્લાન્ટેશન કરવું છે, તો તમે જાંબુ છે, જામફળ છે, આંબો છે, જેની લોકલ સ્પીસીસ તમે વાવી શકો છો. પછી ગુલમોહર છે, એ ગુલમોહર એકચ્યુઅલી બહારની સ્પીસીસ, આપણે દેશી સ્પીસીસ નથી અહીંયા, પણ તો એ તમે એ વાવી શકો છો. છાંયડો આપે છે અને ઉનાળા દરમિયાન ફૂલ આપે છે. પ્લસ જ્યારે બી તમે આ સાબરકાંઠા જેવા વિસ્તારમાં જાઓ છો જે ખારસવાળી જમીન છે, બીજા બધા ઝાડ ઝાડમાં સપોર્ટ નથી કરતા, ત્યાં તમે આંબો વાવવા જશો તો એ નહીં ઉગે. પણ ત્યાં જે પીલું છે, વરખડો છે, એ બધી જે સ્પીસીસ છે કે જે ત્યાં સર્વાઈવ કરી જાય છે, ઓછા પાણીની અંદર બી સર્વાઈવ કરી જાય છે, જેના મૂળિયા બહુ ઊંડા જાય છે, તમારે એ જગ્યા પર એવી સ્પીસીસ વધારે વાવવી જોઈએ. કેમ કે ઓલરેડી હવે ત્યાં ઝાડની સંખ્યા ઓછી છે, પણ તકલીફ કેવી થાય છે કે એ ધીમા ગ્રોથ કરે છે, પણ લાંબા ટાઈમે તમને બહુ મોટો ફાયદો છે. એટલે જો ડિપાર્ટમેન્ટ તરફથી એને વાવવામાં આવે અને અમુક વર્ષો 5 કે 10 વર્ષ સુધી એનું ધ્યાન આપવામાં આવે, તો આપણે એ જગ્યા કે જે બંજર જમીન આપણે ગણીએ છીએ, એવી આપણે હરિયાળી બી બનાવી શકીએ. અને બીજા જે પક્ષીઓ છે, જેમ કે રોઝી સ્ટાલિન છે, તમે શિયાળામાં અલગ અલગ ડિઝાઇનો બનાવતી કાબરો જોઈ હશે, એને બી આ પેલું બહુ ભાવે છે. ને તમે એની બખોલો છે, એની અંદર જે આઉલ્સ છે, ઘુવરની પ્રજાતિઓ છે, એ બખોલોની અંદર એનું નેસ્ટિંગ કરતા હોય છે. એટલે તમારે અલગ અલગ વિસ્તાર પ્રમાણે બી એનું પ્લાન્ટેશન કરવું જોઈએ. અને જો તમે સ્પેશિયલી કોઈ વિસ્તારને એવું જ નવો સારો હેબિટાટ બનાવવા માંગો છો, તો એ વિસ્તારની અંદર બધા પ્રકારના વૃક્ષ વાવવો જોઈએ, ના કે ખાલી લીમડા કે કોઈ સ્પેસિફિક સ્પીસીસ.
1: વૃક્ષો છે એ માનો કે અલગ અલગ, તમે કહ્યું કે સ્થાનિક જે તે વિસ્તારને જમીન જેને ભાવતી હોય, શબ્દો આપણે વાપરીએ છીએ ઘણી વખત ગ્રામ વિસ્તારમાં, તો આવા વૃક્ષો ઉગે અને ઉછરે મોટા થાય, પછી ત્યાં એના પક્ષીઓના સંખ્યા વધવાની એની શક્યતા વધારે રહે, એવા પ્રાણીઓ અને પક્ષીઓ
0: બહુ જ વધારે રહેશે. કેમ કે પક્ષીઓનું જે મેઇન જે આશરો છે એ વૃક્ષો છે. આમ જોવા જઈએ તો જેમ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં મોટાભાગે તમે જૂના પ્રવાહમાં રાયણો બહુ જોવા મળતી હતી, કોઠા જોવા મળતા હતા, ફાલસા જોવા મળતા હતા, અને આંબલીઓ તો બહુ જ જોવા મળતી હતી. પણ જે આંબલી છે એ મોટાભાગે રોડની બે બાજુમાં આપણે વાવતા હતા અને બહુ વિશાળ પ્રમાણમાં હતી. તો જે આઉલની પ્રજાતિ કહીએ આપણે, ઘુવરની પ્રજાતિ, એની બખોલની અંદર જ મોટાભાગે કરતા હતા. પણ રોડ પહોળા કરવાની જરૂર પડી, વસ્તી વધારો થયો, લાંબા રોડની જરૂર છે, ઘરોની જરૂર છે, તો તમારે કાપવા પડે. પણ પછી હવે એનો હેબિટેટ તો જતો રહે, હવે માળો કરશે ક્યાં, એ જે એને ખાવું છે એ આંબલી એને મળશે ક્યાં. તો હવે એ પ્રશ્ન આવીને એ જ ઉભો રહ્યો છે કે ભાઈ વસ્તીના કારણે તમારે આ બધી વસ્તુ કાપવી પડે છે, તો હવે એ તો જતા રહ્યા છે, તો ભવિષ્યની અંદર હવે એને ફરી તો લાવવા પડશે, ઇન્ટ્રોડ્યુસ તો કરવા જ પડશે. જેમ કે શિંબડો તમને જોવા મળતો હતો પહેલા ગાંધીનગરમાં બહુ સારા પ્રમાણમાં, હા, તમારે ચામડીનો રોગ થયો હોય તો એની છાલ કાઢીને આપણે એને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરતા હતા. હાલની તારીખમાં નાનું છોકરું જન્મ્યું હોય, એને બહુ ગરમી નીકળી હોય, તો કેસુડાના પાણીથી આપણે નવડાવવાનું કરીએ છીએ. તો એ બધી સ્પીસીસ જે વિકાસના કારણે કાં તો આપણે વસ્તી વધારાના કારણે જે આપણે કાપવી પડી છે, તો એને ફરીથી આપણે રીઇન્ટ્રોડ્યુસ નથી કરી શક્યા. આપણે વાવતા તો જોઈએ છે, પણ લીમડા વાવતા આપણે વધારે જોઈએ છે. કાં તો પછી બાવળની એવી સ્પીસીસ છે, તો બાવળ તો ગમે ત્યાં થઈ જાય છે, ગાણો બાવળ બી ગમે ત્યાં થઈ જાય છે. તો જે કોતરો વાળો વિસ્તાર છે ત્યાં તમે બાવળો વાવો ને, કાં તો એને એને રહેવા બી દો ને, તો પણ એ સારી વસ્તુ છે. જેમ કે ફૂલ સુંગળી કાં તો વેબલર્સની જે પ્રજાતિઓ છે, જે નાના ને બહુ જ નાના, આપણી હથડી કરતા પણ નાના પ્રમાણના પક્ષીઓ હોય છે, એ લોકોને બચવા માટે કાંઠાળી જે જગ્યા છે એને વધારે પ્રિફર કરે છે. જેમ કે બોર છે, બોરડી છે, તો જે આપણે ચક્કલીઓ જે લુપ્ત થઈ રહી છે, એ ચક્કલીઓ એને વધારે પ્રિફર કરતી હતી. અત્યારે બોગલવેલ વાવતા હતા આપણે, તો કોઈ બી શિકારી પક્ષી આવે તો એ બોરડીમાં જતી રહે, કાં તો આ બોગલવેલમાં જતી રહે, કાં તો એ બાવળિયામાં જતી રહે, તો એના કારણે એ સર્વાઈવ કરી જતા હતા. એ કાંટાળી જે વૃક્ષો છે, હા, વનસ્પતિ છે, જે આપણે એને નકામાં સમજીને બી કાઢી દીધા છે ને, એ બી એમની માટે તો બહુ મોટું જ કામ કરતા હતા, એને બી સાચવતા હતા. ઇવન હું તો એવું માનું છું કે તમે કોઈ એવી કોઈ જગ્યાએ ગયા છો કે જેને તમે બંજર સમજો છો, પડી ગયેલું વૃક્ષ છે, તો એને બી મારે એવું માનવું છે કે એને ના હટાવવું જોઈએ. કે ભાઈ કોઈ શિકારી પ્રાણી કોઈ બીજા પ્રાણી પાસે પડ્યું છે તો એને સંતાવવા માટે બી એ જગ્યાનો યુઝ કરી લે છે. જેમ કે તેતર તમે કહો છો, ખેતરોમાં આપણે જોવા મળી જાય છે, બરોબર છે, એ તેતરની પ્રજાતિની પાસે ધારો કે કોઈ કૂતરું પડ્યું, કાં તો કોઈ બીજું કોઈ શિકારી પ્રાણી કે પક્ષી પડ્યું છે, તો એ ભાગીને ફટ લઈને અહીં નીચે જતું રહેશે, તો એના સર્વાઈવલ માટે બી ઉપયોગી છે. તો જેટલું બી તમે નેચરને ડિસ્ટર્બ નહીં કરો ને, એટલે એને તો આદત છે કે મને કોઈ બીવડાવવા આવશે કે પકડવા આવશે તો આની પાસે જતો રહીશ. એટલે પક્ષીઓને બી એવી આદત હતી પહેલેથી, તો તમારે હેબિટેટ બચાવવાની બી જરૂર છે, કાં તો હવે નવો હેબિટેટ ક્રિએટ કરવાની જરૂર છે. જે જગ્યા આપણે બહુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાના નથી ને પડી રહી છે, તો મારે એવું માનવું છે કે ત્યાં એવા નવો હેબિટેટ ઉભો કરવો જોઈએ.
2: જોઈએ. વિવેકભાઈ, આપણે અગાઉ વાત કરી કે આ પક્ષી ગણતરીમાં ખાસું જોડાયેલા હતા અને હજી પણ એ બધું કામ અત્યારે કરી જ રહ્યા છો, તો સામાન્ય નાગરિક તરીકે, ધારો કે હું છું કે તરુભાઈ છે કે કોઈ પણ વ્યક્તિ, ઘર આંગણે રહેતું પક્ષી હોય એની ગણતરી કરવી હોય અથવા તો આમાં જોડાવું હોય, તો એને કેવી રીતે આમાં યોગદાન આપી શકે?
0: પક્ષી ગણતરી લેવું જરૂરી નથી કે તમારે કોઈ સેન્સસની અંદર ભાગ લો, એ ગણતરી થઈ એ જ ગણતરીનો ઉપયોગ થઈ રહ્યો છે. માની લો કે આપણે દીપડા ગણતરી અંદર જઈએ છીએ, તો એવું નથી હોતું કે એ દિવસે અમે જે દીપડા જોયા એટલા જ દીપડા અવેલેબલ છે, એવું બી બને કે એ ના બી હોય. તો ગણતરી નોર્મલી આખું વર્ષ ચાલતી હોય છે, ડેટા કલેક્શન બી આખું વર્ષ ચાલતા હોય છે. પહેલાં કેવું હતું કે નોટ ઉપર રહેતો હતો અને આપણે ઓફિશિયલી ડેટા આપતા હતા, પણ હવે ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન છે કે જેની અંદર તમે ડેટા, એક ચેકલિસ્ટ બનાવવાની, તમારું એકાઉન્ટ ક્રિએટ કરો, ચેકલિસ્ટ બનાવો, તમે જેમ જેમ ચાલો એમ એમ એનો રૂટ બનતો જશે. તમે તમે આ જગ્યાથી આ જગ્યા પર ચાલતા ચાલતા ગયા છો, જીપીએસ લોકેશન એનું થશે, અને તમે જે સ્પીસીસ જો એનું ઇંગ્લિશ નામ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ગૂગલ કરી લેવાનું કે ભાઈ આનું ઇંગ્લિશ નામ શું છે, તોય ના ખબર પડે તો એનો ફોટો ક્લિક કરી લેવાનો, ગૂગલ નેસમાં તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કે આ નામ એ જ છે. કાં તો કોઈ એક એક્સપર્ટના હાથ નીચે રહેવું કે એને તમે આઈડી માટે મોકલી શકો. હાલની તારીખમાં બી મારી 300-350 સ્પીસીસ છે, પણ તોય મને ઘણીવાર કન્ફ્યુઝ થાય છે કે આ સ્પીસીસ એ જ છે, કેમ કે બર્ડની અંદર જ્યારે એની સિઝન આવે ત્યારે એનો કલર અલગ હોય, અને જ્યારે નોન બ્રિડિંગ સિઝન હોય ત્યારે એનો કલર અલગ હોય, તો આઈડી કરવામાં તમને ઘણી તકલીફ થાય. તો એક માણસ એવો રાખવો તમારે જોઈએ કે જે તમને આઈડી કરી આપે, અને જેમ જેમ તમે ચાલો એમ ચેકલિસ્ટમાં ડેટા નાખતો રહેવાનો. આ વર્લ્ડ લેવલ ઉપર એનો ડેટા રહે છે, કોઈ બી વ્યક્તિ જોઈ શકે છે, અને સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે. જ્યારે કોઈ સ્પીસીસ ઓછી થવા લાગે તો આ ડેટા બેઝ પરથી જ આપણે નક્કી કરીએ છીએ કે આને અભયારણ્ય બનાવી દેવું જોઈએ, કાં તો આ સ્પીસીસ શેડ્યુલ 1 આવશે, 2 આવશે, કે આને કેટલું સંરક્ષણ આપશું, એ આ રક્ષિત વિષય, એ આ ડેટા આની માટે બહુ જ જરૂરી છે. અને જેટલા મેક્સિમમ લોકો આમાં જેટલા કવર થશે ને એટલો મેક્સિમમ ડેટા મળશે, અને આપણે કન્ઝર્વેશનમાં વધારે આને યોગદાન આપી શકશું.
1: તમે બહુ સાચી વાત કરી એના. તો પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે હવે આપ શું સંદેશ આપશો?
0: અને એક કન્ઝર્વેશન માટે હું તમને એ જ કહેવા માંગીશ કે હાલ આપણે હવે એ લેવલ પર પહોંચી ગયા છીએ કે એક બે લોકો કે એક બે એનજીઓ કે એનાથી આ હવે પાછું પડે એવું લાગતું નથી, જે ક્લાઇમેટની આટલી બધી અસર થઈ રહી છે મોટી. અને એક રિસર્ચ પ્રમાણે આપણે જોડે 2030 સુધીનો જ સમય છે જો આપણે પાછા વળવું હોય તો. આપણી ગઈ પેઢી જે ગઈ એને આપણને કૂવામાંય પાણી આપી ગયા, તળાવમાંય પાણી આપી ગયા, નદીમાંય પાણી આપી ગયા. આપણે આવડે આપણી આવનારી પેઢીને ખાલી બોટલમાં જ પાણી આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ,
1: અને
0: એ કદાચ નહીં મળે એવી પરિસ્થિતિમાં છે. જેમ કે લાનીના વાળી ઇફેક્ટ ચાલે છે જેની અંદર દરિયાની સપાટીનું જે છે એનું 2% ટેમ્પરેચર વધી જાય. 2% એટલે આપણને લાગે શું 2%, પણ દરિયાની અંદર 2% એટલે આટલો મોટો દરિયો જ્યારે 2% હીટ મારે એટલે ત્યાં ગરમી વધી જાય, બાષ્પીભવન થાય, અને તકલીફ કેવી થાય, એ જે વરસાદ છે દરિયામાં જ પડી જાય છે. તો જમીન ઉપર એ વરસાદ આવતો નથી. તમે હમણાં કદાચ આગાહી સાંભળી હોય તો આ વર્ષે આગાહી એવી થઈ છે કે વરસાદ પડશે, છૂટો છવાયો પડશે, અલગ અલગ વિસ્તારમાં પડશે અને વારાફરતી અલગ અલગ વિસ્તારમાં પડશે,
1: અને ઘણી જગ્યાએ તો 150 વર્ષમાં જે નથી બન્યું એવું બનવાની શક્યતા છે,
0: એવી શક્યતાઓ છે.
1: દુષ્કાળની સ્થિતિ જે ઉભી થશે એવી ઉભી થશે.
0: હા, એટલે આપણે હાલ કન્ઝર્વેશન માટે એટલા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, કેમ કે જો આ સમય અત્યાર સુધી આવી ગયો છે, આપણી આવનારી પેઢીને હાથમાં આવે કશું નથી, જે છે આપણા હાથમાં જ છે. એટલે કન્ઝર્વેશન માટે દરેક વ્યક્તિએ આગળ આવવું જ પડશે. તમે અને પ્લાન્ટેશન સિવાય આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી. વરસાદ લાવો છે કાં તો વોટર લેવલ ડાઉન, જેમ કે બેંગ્લોરની અંદર હમણાં ક્રાઇસિસ થઈ ગઈ, જમીન નીચે જ પાણી નથી. ગાંધીનગર જેવી સિટી છે એ બી હમણાં વોટર ક્રાઇસિસની નીચે છે. ગાંધીનગર જેવી ગિફ્ટ સિટી હમણાં top 10 હતી AQI ની અંદર, હાઈ AQI ની અંદર. એટલે આપણા ઘર સુધી તો હવે આપણે આવી ગયા છીએ કે આપણે હવે કન્ઝર્વેશનની ખરેખર જરૂર છે. એક બે લોકોથી કે સરકારથી આ વસ્તુ નહીં થાય. દરેક વ્યક્તિએ પોતાનાથી જેટલું થાય જે થાય એ પ્રયત્ન કરવો પડશે, અને પ્લાન્ટેશન સિવાય તમારો બીજો કોઈ રસ્તો નથી. અને પ્લાન્ટેશનમાં બી કેવું કે આજે તમે પ્લાન્ટેશન કરશો કાલે ઝાડ મોટું નહીં થઈ જાય, એની માટે બી તમારે વર્ષો લાગશે. એટલે એક મિયાવાકી કરીને પદ્ધતિ છે જેમાં જોડે જોડે ઝાડ વાવવામાં આવે છે, કોકોપીટના છાણિયું ખાતરને બધું મિક્સ કરીએ છીએ, એની અંદર જે 15 વર્ષમાં જે ઝાડ મોટું થાય ને એટલું 3 વર્ષની અંદર જ થઈ જાય છે. આવી બધી પદ્ધતિઓ તમારે એપ્લાય કરવી પડશે, અને એમાંય મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રજાતિના વૃક્ષો આપણને વાવવા પડશે તો આપણે પક્ષીઓને બચાવી શકશું. પક્ષીઓ એટલા માટે બચાવવાના કે તીડ વધી ના જાય. તીડ વધી ગયા તો તમારા થાળીમાં ખાવાનું નહીં આવે, અને આ ફિક્સ છે. વોટર લેવલ ડાઉન થઈ રહ્યું છે, એને ઉપર લાવવા માટે વૃક્ષો જરૂરી છે, અને એ તમે આજે વૃક્ષ વાવશો તો એના ફરતો 5 વર્ષ પછી મળશે. અને થોડા વર્ષો રહ્યા છે, દરેકે જાગૃત થવું પડશે. જો હવે જાગૃત નહીં થયા તો આવનારી પેઢીને તમે મોઢું નહીં બતાવી શકો. તમે એને કેન્સર આપી રહ્યા છો, પાણીની અંદર પ્લાસ્ટિકના આઈ જ ગયા છે, તમે હાલ એને કેન્સર આપશો જ. AQI 100 એવરેજ થઈ ગયું છે, લંગ્સ કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે. આથી 15 વર્ષ પછી દર 2 માંથી 1 વ્યક્તિને કદાચ કેન્સર હશે લંગ્સનું, એક્યુએના કારણે. પ્લાસ્ટિક દરેક પાણીની અંદર છે, એ કેન્સરના શક્યતાઓ હશે. આપણે આપણી મેડિકલ સુવિધાઓ એટલી હદ સુધી લઈ ગયા કે આપણે એવરેજ 60 વર્ષ સુધીનું આયુષ્ય હતું, પણ હવે જે આવનારા દિવસો આવી રહ્યા છે, તમારે છોકરાને 40 વર્ષ કરવા બી અઘરા થઈ જશે. તો હવે દરેકે પ્રતિબદ્ધ થવું પડશે, દરેકે આગળ આવવું પડશે, અને દરેકે કન્ઝર્વેશન માટે તો એક્ટિવ થવું જ પડશે. એ મારો છેલ્લો સંદેશ છે.
2: ખૂબ સરસ માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર, ધન્યવાદ.
1: ખૂબ સરસ માહિતી મળી વિવેકભાઈ, અને સંદેશ પણ મળ્યો. ધન્યવાદ.
2: મિત્રો, તમારા વિસ્તારના પશુ પક્ષીઓને માફક આવે એવા વૃક્ષો જ આ વખતે વાવજો,
1: જેથી સૌને તેનો ફાયદો થાય.
2: હા,
1: તો તમારા વિસ્તારના સ્થાનિક વૃક્ષો અને પશુ પક્ષીઓની યાદી તૈયાર કરી અમને મોકલો.
2: અમે તમારા નામ સાથે બીજા બધાને પણ જણાવીશું.
1: બિલકુલ, એ માટે નંબર તો જાણો છો,
2: 94-276-0-65-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
1: હરિયાળુ ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
1: મિત્રો, આવતા રવિવારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત સાંભળીશું,
2: એટલે હરિયાળુ ગુજરાત લઈ ફરી મળીશું 7 જૂન 2026 રાત્રે 8 વાગે.
1: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.